નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ શ્રોતા મિત્રો. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. આજે શનિવાર તારીખ 20 જૂન 2026, વિક્રમ સંવત 2082, જેઠ સુદ છઠ છે. રેડિયો ક્લોકમાં 5:58 અને 32 સેકન્ડ થઈ ગઈ છે. આજે પ્રાતકાલીન સભામાં હું આપની રેડિયો દોસ્ત વિશાખા આપ સૌનું સ્વાગત કરું છું. આજના મંગલમય દિવસની શરૂઆત કરીએ સુવિચાર સાથે. મધુર વાણી જ જપ છે અને મધુર વાણી જ તપ છે.

આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. થોડી જ વારમાં એટલે કે બરાબર 6 વાગે સાંભળશો દિલ્હીથી લઈને હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

0: વિકો વજ્રધન.
1: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો. ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
4: બદલ સકતા હૈ આપકા જીવન.
5: બૂઢે બચ્ચે જવાન સભી કો કરના ચાહીએ. પહેલા તો હૈ શ્વાસ સે રિલેટેડ, શ્વાસ કે એક્સરસાઇઝ પ્રાણાયામ તો સભી કે લિયે બહુત હી ઇમ્પોર્ટન્ટ હૈ. ઓફિસ વાલે હૈ તો ઉનકે લિયે 10 સે 15 સૂર્ય નમસ્કાર અચ્છે સે હર પોઝ કો મેન્ટેન કરતે હુએ કરે તો
4: કાફી હોતા હૈ.
5: કાફી હોતા હૈ.
4: મેટિની શો 20 જૂન સુબહ 11:30 પર સિર્ફ વિવિધ ભારતી પર.

0: ટેસ્ટમાં 85.69 મીટરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. શ્રીલંકાના રૂમેશ થરંગા પથી રાજાએ 88.68 મીટરના થ્રો સાથે ટાઇટલ જીતી લીધું છે. નીરજ ચોપરાએ આગામી કોમનવેલ્થ ગેમ્સ માટે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત 82.61 મીટરના લક્ષ્યને પાર કરી લીધો છે. નીરજ ચોપરાએ 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ગ્લાસ્કોમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે 32 સભ્યોની ટીમમાં પહેલાથી જ સામેલ કરવામાં આવી દીધા છે. ભારતીય હવામાન વિભાગે આજે ઉપ હિમાલયથી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ, કેરળ અને માહેમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની શક્યતા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજે ઇઝરાયેલે લેબનોન પર કરેલ હુમલા અંગેના સમાચાર અખબારમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કર અને સંદેશ લખે છે કે ઇઝરાયેલનો લેબનોન પર ઘાતકી હુમલો, 18ના મોત, વાટાઘાટો ટળી. ફૂલછાપ લખે છે કે સમજૂતી પછી લેબનોનમાં ઇઝરાયેલના હુમલાથી શાંતિ જોખમાઈ. ગુજરાત સમાચાર લખે છે કે અમેરિકન વૈજ્ઞાનિકનું ઘાતક કોરોના માટે ફંડિંગ. કાર્યકાળના અંતિમ દિવસે ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાડના ઘટસ્ફોટથી વિશ્વભરમાં ખળભળાટ. અને નવગુજરાત સમય લખે છે કે જીઓનો દેશનો સૌથી મોટો 37,700 કરોડનો આઈપીઓ. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો ભારે વરસાદ પડવાથી પાવાગઢ પરથી ભેખડ પડતા યાત્રાળુઓ દબાયા, 2ના મોત, 5 ઘાયલ. ભાવનગર સોરટી હોસ્પિટલમાં રેગિંગ કેસમાં 6 વિદ્યાર્થી સસ્પેન્ડ. અને દેશમાં 9.40 કરોડ ખેડૂતો પર આજે થશે 18,880 કરોડની સહાયનો વરસાદ, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે. સર્વોચ્ચ અદાલતે બેન્કો, સંપત્તિ પુનઃનિર્માણ કંપનીઓ અને દેવાદારો વચ્ચેની સાંઠગાંઠ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. એનટીએ આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની અંતિમ વનડે મેચ આજે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન

0: 21 जून 2024 अंतर्राष्ट्रीय योग दिवस निमित्त प्रसारित
1: फैंटास्टिक फन फॉर फैमिली
2: 101.1 MHz
3: આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. મિત્રો, જાણી લઈએ આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા છરોખા અંતર્ગત.

સવારે અને રાતે 9:30 આજકે ફનકાર કેન્દ્રિત રહેશે નિર્દેશક બાસુ ભટ્ટાચાર્ય પર. સવારે 10 ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ, પ્રસ્તુતિ નીરવ પટેલ. 11 સાંભળશો કાર્યક્રમ સુરતી સિઝલર અને 12:05 પર યાદો કી મહેફિલ.

બપોરે 1 વાગે સુરીલા સફર, 2 વાગે સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી, 2:35 પર સદાબહાર નગમે, 3 વાગે મન ચાહે ગીત અને 3:30 પર નાટ્ય તરંગ નાટક મૃત્યુહીન પ્રાણ ભાગ 1 મૂળ બંગાળ નાટક, લેખક આલોક ભટ્ટાચાર્ય, નિર્દેશક સુદર્શન કુમાર.

6:05 પર ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળશો અને સાંજે 7 વિશેષ જયમાલા રજૂ કરશે અભિનેતા અમરીશ પુરી. 7:45 પર ઇન્દ્રધનુષ અંતર્ગત જિજ્ઞાસા. રાતે 8 હવામહેલ કાર્યક્રમમાં સુનો કહાની મેં સ્વામીની ભાગ 3 મુનશી પ્રેમચંદની વાર્તા. વાચક સ્વર મમતા સિંહ અને પ્રસ્તુતકર્તા હર્ષવર્ધન ગવાઈ. રાતે 10 છાયા ગીત અને 10:30 પર થતી જાહેરાત. 11 સંભાળશો કાર્યક્રમ ચિત્રપટ સંગીત. આપ સાંભળી રહ્યા હતા આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા ઝરોખા અંતર્ગત.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: હવે સાંભળશો આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ।
3: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે। રાજ્યમાં સંરક્ષણ ક્ષેત્રે નવીનતા, સ્ટાર્ટઅપ, ઉભરતી ટેકનોલોજીના વિકાસ અને એમએસએમઈને પ્રોત્સાહન આપવા એક પરિષદ યોજાઈ। કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી। હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે। તે અંતર્ગત રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને 1,025 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે। આ અંગે સાંભળીએ એક અહેવાલ।
4: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના હુગલી તારકેશ્વર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે। તે અંતર્ગત દેશભરના 9,44,00,000થી વધુ ખેડૂત પરિવારને આજે 18,880 કરોડ રૂપિયાથી વધુની સહાય અપાશે। તે અંતર્ગત રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને આજે સહાય મળશે। આ પ્રસંગે શ્રી મોદી દેશભરના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરી સંબોધન પણ કરશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં રાજ્ય કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાશે। દરમિયાન આજે રાજ્યભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, માર્કેટ યાર્ડ અને ગ્રામ્ય સ્તરે પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવાશે। શિવાંગી ત્રિવેદી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ।
3: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ GCCI ખાતે સંરક્ષણમાં નવીનતા, સ્ટાર્ટઅપ અને ઉભરતી ટેકનોલોજીઓ વિષય પર એક ઉચ્ચસ્તરીય પરિષદ યોજાઈ હતી। આ પરિષદનો મુખ્ય હેતુ સંરક્ષણ સપ્લાય ચેનમાં એમએસએમઈ અને સ્ટાર્ટઅપ્સની ભાગીદારી વધારવી, નવી ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન આપવું અને સ્ટાર્ટઅપ, શૈક્ષણિક સંસ્થાઓ તથા સંશોધન સંગઠનો વચ્ચે મજબૂત સહયોગનું માળખું તૈયાર કરવાનું હતો। આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ, લશ્કરી નિષ્ણાંતો, નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારીઓ, શિક્ષણવિદો અને સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમ દરમિયાન ભારતના સશસ્ત્ર દળોને વધુ આધુનિક બનાવવા માટે સ્વદેશી ટેકનોલોજીના વિકાસ અને તેના વ્યાપારીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। ઇલેક્ટ્રોનિક્સ અને કનેક્ટિવિટી ડેવલપમેન્ટ સેન્ટર EQDCના ડિરેક્ટર તથા ગુજરાત સરકારના સંયુક્ત ટેકનિકલ સલાહકાર ડોક્ટર નીલ શ્રીમાળીએ આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં ખાનગી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો। તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્ય સ્તરે સ્ટાર્ટઅપ્સ માટેના પડકારોને ઓળખી તેનો ઉકેલ લાવવા માટે સક્રિય પ્રયાસો કરાઈ રહ્યા છે। તેમણે વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 હેઠળ ઉપલબ્ધ લાભો પર પણ પ્રકાશ પાડ્યો અને ઉદ્યોગોને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા। ચર્ચા દરમિયાન કૃત્રિમ બુદ્ધિમત્તા, AI, માનવરહિત પ્રણાલીઓ, અદ્યતન સામગ્રી અને નવી પેઢીની સંરક્ષણ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં એમએસએમઈ અને સ્ટાર્ટઅપની ભૂમિકાને મહત્વ આપવામાં આવ્યું હતું। સંરક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળા રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી છે। તેમાંથી એક શાળા અરવલ્લીના માલપુર તાલુકાની જીતપુર શાળા પણ છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શાળાઓને સ્વચ્છતા, હરિયાળી, સર્વસમાવેશી, સુરક્ષિત અને ટકાઉ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા બદલ શાળાઓએ આ સિદ્ધિ મેળવી છે। આ અંગે અરવલ્લીના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવેએ વધુ માહિતી આપી।
5: SHVR ભારત સરકારના શિક્ષણ મંત્રાલયનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના 5 વર્ષ પૂર્ણ થયા એ સંદર્ભમાં કરવામાં આવી હતી। આની અંદર વોશ, વોટર, સેનિટેશન અને સબસ્ટેન્શિયલ હાઇજીન આ મુખ્ય બાબતો પર આનું ગુણાંકન કરવામાં આવ્યું હતું। સૌ પ્રથમ શાળા પોતે સ્વમૂલ્યાંકન કરે, પછી જિલ્લા કક્ષાએથી બાહ્ય મૂલ્યાંકન થાય, જિલ્લા કક્ષાએ જે શાળાઓ પ્રથમ આવે તે રાજ્ય કક્ષાએ નોમિનેટ થાય, એટલે અરવલ્લી જિલ્લાની જીતપુર પ્રાથમિક શાળા માલપુર તાલુકાની છે એ શાળા રાજ્ય કક્ષાએ નોમિનેટ થઈ હતી અને 5મા નંબરની રાજ્ય કક્ષાએથી સ્કૂલ હતી।
3: કૃષિમંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકાના અંદાજે 1,850 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં ભાવનગર શહેરના ભૌતિક અને સામાજિક આંતરમાળખાથી લઈને નાગરિકોની સુવિધા સુધીના તમામ પાસાઓ પર સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી. મંત્રી શ્રી વાઘાણીએ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ અંગે પ્રગતિ અહેવાલ મેળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા 12 વર્ષમાં કૃષિ, અર્થતંત્ર, કાયદો વ્યવસ્થા, યુવા મહિલા સશક્તિકરણ ક્ષેત્રે અદભુત વિકાસ થયો, જેના આપણે સૌ લાભાર્થી છીએ. ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU ખાતે આયોજિત નમો યુવા સંવાદ વિકસિત ભારત બ્લુ પ્રિન્ટ કાર્યક્રમને સંબોધતા શ્રી સંઘવીએ આ મુજબ જણાવી સરકારની વિવિધ યોજનાની સફળતા રજૂ કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું કે આ પ્રસંગે તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા લિખિત નરેન્દ્ર મોદી એક સર્જક પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ યુવાનોને સોશિયલ મીડિયા પર ફેલાતી અસત્ય અને વણચકાસાયેલી અફવાઓથી દૂર રહીને વાસ્તવિક હકીકતો જાણવાનો અનુરોધ કરતા નાગરિકોને સ્વચ્છતા અભિયાનને વધુ સફળ બનાવવા તેમાં પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને મારા એક હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ પાઠ્યપુસ્તક બોર્ડના ગોડાઉનની પ્રત્યક્ષ મુલાકાત લઈને પાઠ્યપુસ્તકના પ્રિન્ટિંગ પ્રક્રિયામાં થયેલા વિલંબની સ્થળ તપાસ કરી હતી. આ મુલાકાત દરમિયાન ડોક્ટર વાજાએ વિતરણ કામગીરીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી અને રાજ્યના દરેક વિદ્યાર્થી સુધી પાઠ્યપુસ્તકો ઝડપથી પહોંચે તે માટે જરૂરી સૂચનાઓ આપી અને બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ મોડી રાત સુધી કામગીરી કરતા હોય તેની પ્રશંસા પણ કરી હતી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી સાથે ગાજવીજ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં વીજળી પડવાની સંભાવના સાથે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તાપમાન અંગે હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે વધુ માહિતી આપી.
6: 25 जून तक इक्का दुक्का स्थान में हल्का सा मध्यम बरसात का संभावना रहेगी. गुजरात रीजन में अगले 6 दिन 20 से लेकर 25 जून तक, सौराष्ट्र कच्छ में अगले 3 दिन 20 से लेकर 23 जून तक हल्का सा मध्यम बरसात होने का संभावना रहेगी. अभी जो हमारा अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं. कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा है, उत्तर गुजरात और दक्षिण गुजरात का जो क्षेत्र है इसमें पवन का दिशा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति है.
3: રાજ્યના વિવિધ જિલ્લામાં ગઈકાલે વરસાદ થયાના અહેવાલ છે. અમરેલી જિલ્લાના દામનગરમાં 1.5 થી 1.25 ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે, જ્યારે ધારી તાલુકાના ધારગણી, દિતલા, ખાંભાળિયા, લાખાપાદર, કણેર, વાવડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ થયો છે. તેમજ ખાંભાગીરના ગામડાઓમાં વરસાદ થતાં ગરમીથી રાહત મળી છે. ભાવનગરમાં સાંજે પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે બપોરે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વન ડે 7 વિકેટથી જીતી હતી. ત્યારબાદ લખનૌમાં બીજી વન ડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીની મદદથી 170 રનથી વિજય મેળવ્યો હતો. અમદાવાદમાં આજથી એશિયા અને ઓશેનિયા મેન્સ વોલીબોલનો પ્રારંભ થશે. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનારી આ સ્પર્ધામાં ભારત સહિત એશિયા ઓશેનિયાના 11 દેશોની ટીમ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ભારત 2 વર્ષ બાદ પહેલીવાર આ સ્પર્ધામાં ભાગ લેશે. રાજ્યમાં પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ અંગે ભાજપના ધારાસભ્ય પાયલ કુકારણીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન રોજગારીની તકો દરેક યુવાનો સુધી પહોંચે તેવું છે. તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું.
7: પ્રધાનમંત્રી શ્રી કા વિઝન હૈ કે દરેક યુવા તક જો રોજગાર હૈ વો પહોંચે ઓર ઉસકે હેતુ સે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના કે તહેત એમ્પ્લોયર ઓર એમ્પ્લોય કો ક્યા ક્યા બેનિફિટ દિયે જા સકતે હૈ ઉસકે લિયે યે જો યોજના હૈ ઉસકો પહોંચાને કા જો વિભાગ હૈ ઓર સરકાર હૈ ઉસકી.
3: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચમોડા ગામના ખેડૂત રાજેશ રામે ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ નાળિયેરી વાવેતર માટે બાગાયત વિભાગ તરફથી 70,000 રૂપિયાની સહાય મેળવી નાળિયેરીનું વાવેતર કરવામાં આવકમાં વધારો કર્યો છે. આ અંગે તેમનો પ્રતિભાવ સાંભળીએ.
8: મને નારેડી બાગાયત માંથી સહાય મળી ગયેલ છે. નારેડી બાબત ની મને 60,000 ની સહાય મળી ગયેલ છે. 20 વીઘાનું મારું વાવેતર કરી ગયેલ છે એટલે મને 2 હપ્તે એક વખત 60,000 મળ્યા અને પાછા 10,000 રૂપિયા મળ્યા. આજે
3: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શ્રીલંકાના કોલંબો શહેરને જોડતી ફિટ્સ એરની પ્રથમ સીધી ફ્લાઇટનો શુભારંભ કરવામાં આવ્યો, જેનાથી 8 કલાકની મુસાફરી હવે માત્ર 3 કલાકમાં પૂરી થશે. આ ફ્લાઇટ સેવા શ્રીલંકા ભારત કનેક્ટિવિટીમાં વધારો અને પ્રવાસન, સાંસ્કૃતિક આદાન પ્રદાન અને વ્યાપારિક સંબંધોને પ્રોત્સાહન આપશે. આ પ્રસંગે સનથ જયસૂર્યા સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળથી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. રાજ્યમાં સંરક્ષણ ક્ષેત્રે નવીનતા, સ્ટાર્ટઅપ, ઉભરતી ટેકનોલોજીના વિકાસ અને એમએસએમઈને પ્રોત્સાહન આપવા એક પરિષદ યોજાઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગમાં રાજ્યની 15 શાળાઓ રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામી. હવામાન વિભાગે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની 3જી અને અંતિમ વનડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
2: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ.
9: પતા હે, લગભગ પૂરે જર્મની કી જનસંખ્યા કે બરાબર તો સિર્ફ કિસાન ક્રેડિટ કાર્ડ દે ચૂકી હૈ ભારત સરકાર 8 કરોડ કિસાનો કો. તભી તો કિસાન કહેતા હૈ कि बीज से बाजार तक देश उनके साथ है.
10: हमारा छोटा किसान बाजार से महंगे ब्याज पर ऋण लेने के लिए मजबूर था. हमने ऐसे करोड़ों छोटे किसानों को भी किसान क्रेडिट कार्ड की सुविधा से जोड़ा.
9: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
11: ઓલા ચીમન ની વાત સાંભળી ને?
12: માછી મારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
11: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
13: જલ્દી ટિફિન પેક કર રાજુ.
14: હા,
13: મોબાઈલ છોડ.
14: અરે દીદી, બેંકનો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી.
13: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
14: તો પછી સાચો નંબર
13: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
14: તમે તો બચાવી લીધો દીદી.
13: કામથી નહીં
14: કરું છું. RBI કહે છે,
15: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
4: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: ચીન કા હાંઝોઉ શહેર જાનતે હૈ આપ? વહી પર હમને રચા થા ઇતિહાસ, જબ 2022 કે એશિયન ગેમ્સ મેં હમને 107 મેડલ્સ જીતે થે, ક્યુંકી પીછે થી હમારે 1045 ખેલો ઇન્ડિયા સેન્ટર્સ કી ટ્રેનિંગ, કન્ડિશનિંગ કોચિસ, ડાયટિશિયન્સ ઓર ફિઝિયોસ કી પૂરી ફૌજ. તભી તો પેરાલિમ્પિક મેં ભી હમને રિકોર્ડ 29 પદક જીતે, ઓર હોકી, બેડમિન્ટન, એથલેટિક્સ, વુમન ક્રિકેટ, બોક્સિંગ, ચેસ, સભી મેદાનો મેં તિરંગા ફહરાયા.
6: એક ખિલાડી દુનિયા કે કિસી કોને મેં હાથ મેં તિરંગા લેકર કે દોડતા હૈ, સારે હિન્દુસ્તાન મેં ઉર્જા ભર દેતા હૈ, સારે હિન્દુસ્તાન મેં ચેતના ભર દેતા હૈ.
5: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જનકલ્યાણ કે.

0: Fantastic fun for family.
1: 101.1 MHz
2: ગુડ મોર્નિંગ વન્સ અગેન. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સમય થયો છે શ્રોતા મિત્રોની વાતો અને એમના જ મનપસંદ ગીતો સાંભળવાનો, એટલે કે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગને માણવાનો. નીરવ પટેલ સાથે.

0: 즐거운 콘텐츠가
1: 수렛 FM. 바로 수렛 FM 스피킹 권보로죠.
2: 안녕 김초.
3: 헬로 수렛 FM 스피킹.
0: 번지러운 콘텐츠가 수렛 FM.
4: हेलो
5: हेलो
4: सूरत एफएम स्पीकिंग
5: मैं कौन
4: सूरत एफएम
5: भाई
4: तो तमे क्या भाई छो
5: सूरत एफएम नो फ्रेंड बोलू सूरत
4: सारू केवाय तो सूरत एफएम नो फ्रेंड सु केवा मांगे छे आओ फ्रेंड थोड़ी होय सूरत एफएम नो ए तो कितली बड़ी बात करे मस्त मस्त
5: अरे मस्त बात करवा माटे तो मने यार खबर न तमे क्या केतला दिवस पछी वात मळी क्या हता तमे
4: हूँ हिमालय गयलो
5: आजु
4: हाँ
5: ना होय
4: पछी त्यां छे ने बड़ा फ्रेंड नी याद आवी एटले पाछो आवी गयो
5: एम छे आपणो आकाशवाणी परिवार बधा
4: आकाशवाणी परिवार एकदम बधा मजा करे छे आनंद मंगल केरी नो रस बस खाई छे तमारुं नाम शुं પ્રિન્સ નો અવાજ આખો બદલાઈ ગયો છે હવે તો
5: ક્યાં બદલાયો બરાબર તો છે
4: એ જ અવાજ છે
5: હા આપડે સુરેશ એકદમ પર મસ્ત ગીત બનાવ્યું बाकी सब सपने होते हैं सूरत एफएम होते हैं सूरत एफएम होते हैं
4: लाया लाया तमे तो नवू प्रिंस भाई
5: हाँ तो
4: हमने अहमदाबाद छो के सूरत
5: सूरत भणवानुं चाले
4: छे चालो क्यों गीत संभाळवाना छे आजे
5: અરે એકદમ આમ ઘુમાવી ગયો એકદમ મોત કરાવી ગયો એવું ગીત વગાડો બાકી આપણે નીરવ પટેલ વગાડે એટલે કે ખચાસ ના રાખો
4: જૂમ બરાબર જૂમ વગાડો
5: હા મોજ આવી જાય એકદમ
4: ઓકે ચાલો તો મોજે મોજ ને રોજે રોજ
5: હા
4: આવી રહ્યું છે ગીત આવજો
5: ક્યારે મળશું હવે ખબર
4: શનિવારે મળીએ ને
5: તમે ગાયબ થઈ જાવ છો તેનું હું કરું
4: ના રેડિયો પર મળશું આપણે શનિવારે
5: તો મળવાના જ છીએ
4: મિલતે હૈ ફિર સે તબ તક કે લિયે ગુડ બાય સબ્બા ખ્યાલ

0: हेलो
1: हेलो
0: हेलो सूरत एफएम,
1: सूरत एफएम स्पीकिंग,
0: मुलपाटी बोलो, सब्बीर खलीफा
1: बोलो। सब्बीर भाई तमने ज याद करतो तो यार
0: नाम भी तमारू पूछी गयो। हेलो,
1: हाँ सब्बीर भाई,
0: हूँ नाम
1: सूरत एफएम।
0: हाँ ये तो बाबा जी सर,
1: तो पछी यार
0: नाम ज भूली गयो, तो याद ज नहीं। मैं जूनू गायन सांभळवू छे सर, મહુવાનું
1: એક શરતે સંભળાવું?
0: હા બોલો ને સાહેબ,
1: વાત તમારે કઈ નવી કરવી પડે?
0: હા બોલો ને,
1: હું છે નવા જૂની કઈ?
0: નવા જૂનીમાં કઈ નહીં સાહેબ, મારી દુકાન છે ઓળપાણમાં સેલૂન ની,
1: તમે લોકોને ચકાચક બનાવી દો?
0: હા બનાવી દે, આજે ફ્રી થયો તો મેં લાવ ચેક કરું, મેં કે 3 મહિના પછી ફોન લાવ્યો સાહેબ,
1: તમારા સેલૂનમાં આવે એટલે પછી એનું લગ્ન થઈ જ જાય ને?
0: અરે બાબુ વરરાજા ને જેમ તેમ તમારો મને પન્નાઈ છીએ આપણે, વરરાજા આપણા બહુ તૈયાર થઈને મોકલી આપ્યા મેં અરે સાહેબ, અરે શું કરે સાહેબ, બોલો ધંધો જ એવો છે તો
1: ખરી વાત છે. તમારા લગ્નમાં તમને કોણ તૈયાર કરેલા?
0: મારા લગ્નમાં તો બધા ખરા ને આપણા દોસ્તારો બધા, અમારા પોયરા ને અગા વાળા પોયરા ને બધા.
1: તમારા લગ્ન થઈ ગયા?
0: હા મારા લગ્ન થઈ ગયા સાહેબ, મારી 61 ની ઉંમર ચાલે છે, મારા 2 છોકરા છે સાહેબ.
1: એ વાત તો તમે એકદમ 16 વર્ષ જેવી કરો છો.
0: તમારી દુઆ છે સાહેબ, તમારી દુઆ છે, બસ તંદુરસ્તી બહુ મોટી નેમત છે સાહેબ.
1: હા આ રીતે હસતા રહો એટલે તંદુરસ્તી સારી જ રહે.
0: બસ વાહ કરો, બધાને માલિક ફર્સ્ટ ક્લાસ રાખે બીજી તો હું.
1: તમે મહુવા બાજુ જઈ આવેલા કે કોઈ વાર?
0: મહુવા કચેરી યાર ગયેલો ને સાહેબ, સાહેબ આવો ઓલપાળ બાજુ.
1: હું આવું છું ઓલપાડમાં, પણ છે ને પેલા બાયપાસ રોડે જ નીકળી જતો છું, તમે નવો બનાવ્યો ને હમણાં?
0: હા રાઈટ રાઈટ રાઈટ, સીધા બૂમ પાડેલી પણ તમે ઉભા જ નહીં રહ્યા, હું સાયન રોડ પર જ ઉભેલો.
1: હા તો હું તો બાયપાસ જ નીકળી જાઉં ને, ઘાએ ઘા નીકળી જ જાઉં.
0: હા તો હું આપણે સાયન રોડ પર બદલી છે ને, તે રાજી જતો.
1: સારું હવે જાક જોરમાં બૂમ પાડજો.
0: મારા 2 છોકરા છે સાહેબ, એક મોટો છોકરો છે આર્કિટેક્ટ એન્જિનિયર છે, બીજો એક છે તે સેલ્સમેન નું કરે.
1: બસ તો મસ્ત ફેમિલી લાઈફ એન્જોય કરતા રહો ને મસ્ત જીવો એવી શુભકામનાઓ.
0: દુઆ કરજો બીજું હું ભાઈ.
1: જી જી, અને ગીત સંભળાવી દઉં તમને.
0: આવજો આવજો આવજો આવજો દુઆ આવજો.

0: હેલો, સુરત એફએમ.
1: સુરત એફએમ સ્પીકિંગ.
0: સર, સંકેત બોલું છું, નવસારીથી.
1: સંકેતભાઈ નવસારીથી?
0: હા, સંકેત ગાંધી નવસારીથી. સર, એક મારે સરસ ગીત સાંભળવું છે. મારી નાની માના જે ફેવરિટ હીરો છે રાજેન્દ્ર કુમાર, એમનું કોન હે જો સપનો મેં આયા.
1: તમારા સપનામાં કોણ છે અત્યારે?
0: મારા સપનામાં તો મારી વાઈફ જ છે, મનીષા ગાંધી.
1: સરસ.
0: કોઈ આવે નહીં સપનામાં.
1: સરસ સરસ. મનીષા બેન જ તમને દેખાય છે આકાશમાં, ધરતી પર, આજુબાજુ
0: બધે. સર, સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન અને ઘણી શુભેચ્છાઓ કે આપણે આકાશવાણીનો આ કાર્યક્રમ આ રીતે ચાલતો રહે અને આટલા વર્ષ પૂર્ણ કર્યા બદલ ખૂબ ખૂબ અભિનંદન. મને રેડિયો સાંભળવાનો શોખ મારા માતા પિતા થકી

0: છે કે જે સવારે 5 વાગે થી રેડિયો ચાલુ કરી રહી છે, જે અમે પણ સાંભળ્યા કરીએ છીએ, ભક્તિ ગીત ને જે પણ કોઈ પ્રોગ્રામ આવે, જ્યાં સુધી અમે ઘરે રહીએ, નોકરી પર નીકળીએ ત્યાર પછી નથી સંભળાતો, પણ જેટલો ટાઈમ ઘરે હોઈએ છીએ તેટલો ટાઈમ અમે, અને એના પરથી જ અમને પણ ખબર પડે છે કે 7 વાગ્યા છે, 7:30 વાગ્યા છે, ચાલો નીકળવાનો ટાઈમ થઈ ગયો. જેમ કાર્યક્રમ બદલાય છે એટલે ટાઈમ ખબર પડે છે કે આ ટાઈમ સમય થઈ ગયો છે.
1: બીજા તમારા રોજના ઘડિયાળના ટકોરે કયા કયા કામ કરવા પડે તમારે?
0: અમે તો સર સવારે વહેલા નોકરી પર નીકળી ગયા છે એટલે મારા મમ્મી પપ્પા જે છે તે સાંભળ્યા કરે છે, જે કંઈક બપોરે સખી સહેલી એવું કંઈક આવે છે, પછી પણ આજના ફનકાર જેમાં જે આપણા એક્ટરો છે એમની જે અમુક માહિતી હોય છે તેના વિશે કહે છે, અને હું જ્યારે અમારો વીકલી ઓફ હોય છે ત્યારે હું સવારે એ બધું સાંભળ્યા કરું છું.
1: સંકેતભાઈને શું શોખ છે બીજા?
0: સર મારો શોખ, હું પોતે સિંગર છું, એન્કર છું.
1: સરસ, ચાલો આજે સુરત એફએમ પર તમારે એન્કરિંગ કરવાનું છે તો એક શાયરી સંભળાવો.
0: એક શાયરી તો માના ઉપર, જે મારા આજી માં છે, મારી મમ્મી છે, એમના ઉપર જ કહી દઉં.
1: જી ફરમાવો.
0: કે હર પલ મેં ખુશી દેતી હૈ વો માં હૈ, અપની જિંદગી મેં સે જો જીવન દેતી હૈ વો માં હૈ, ભગવાન ભી ક્યા હૈ માં કી પૂજા કે આગે, ક્યોંકિ ભગવાન કો ભી જન્મ દેને વાલી એક માં હૈ.
1: ક્યા બાત હૈ, બહોત બઢિયા, બહોત બઢિયા.
0: થેન્ક યુ સર, થેન્ક યુ સર. આપનું નામ?
1: મારું નામ સુરત એફએમ.
0: સુરત એફએમ,
1: હા.
0: ઓકે ઓકે,
1: સંભળાવી દઈએ સંકેતભાઈની ફરમાઈશનું ગીત હવે.
0: હા, મારી આજીમા માટે, કોન હે જો સપનો મેં આયા, એમનો ફેવરિટ હીરો રાજેન્દ્ર કુમાર.
1: ઓકે, આવી રહ્યું છે ગીત, આવજો.
0: થેન્ક યુ, આવજો.

0: हेलो
1: हेलो,
0: हेलो
1: कौन बोलो?
0: सुरत FM।
1: हाँ जी, देखो प्रवीण भाई नवसारी वाला, चंद्रदीप सोसाइटी,
0: हाँ बोलो बोलो।
1: हमारे यहाँ गायन सांभरवा।
0: हाँ तो बोलो, नहीं संभळा तो बैठा जा। आपड़े
1: हाँ बोलो, नवा जूनी तमारी पास शू है? कही
0: गायन तो कही दो यार बापू। पहला
1: दो मुझे, जल बिल मछली नू तारो के सच के, बराबर
0: હું છે પ્રવીણ ભાઈ નવાજૂની, બોલો હવે।
1: શાંતિથી બેઠા છે, કામ કાજ ઠંડા છે?
0: એવું છે,
1: હા
0: શાંતિ પણ બહુ ઓછા લોકો પાસે હોય છે।
1: નથી, હવે શાંતિ રહી જ નથી, શાંતિ તો બધી ગઈ, શાંતિ ને ધીરજલાલ એ બે નથી હવે,
0: એવું
1: પહેલા મળતા હતા ધીરજલાલ શાંતિ ને લઈને ચાલી લાગી.
0: હે?
1: હા બરાબર ને, આજે
0: હા ખરી વાત, ખરી વાત।
1: કોઈ રાખે જ, કોઈ ધીરજ નામ રાખતા પણ નથી ને શાંતિ બી નહીં રાખતા, બધું બધા લેટેસ્ટ રાખે.
0: ફાસ્ટમ ફાસ્ટ બધું।
1: અમે
0: તમે કોને લીયા આલા?
1: અંશાબેન ને લાવેલા,
0: તે હંસાબેન હાથે ક્યાં ફરવા ગયેલા?
1: ફરવા તો ત્યાં તો આટલી બધી નજીક જ બધી હતી, ચોપાટી હતી, ગાંધીબાગ હતો, ત્યારે આબરૂ થઈ ગયું, ડુમસ ના હા ને તે ને ફલાણું, થિયેટર હતા બધા, ત્યાંની સાયકલ હતી, ગાડી પણ નહીં હતી.
0: તે હંસાબેન આગળ બેસતા હતા કે પાછળ?
1: હા પાછળ બેસાતા હતા, જગ્યા ઓછી હતી.
0: યાદ કરીએ તો મજા આવી જાય, કેમ એ દિવસો
1: મજા આવે. ગાયન મૂકી દેજો.
0: મૂકી દઈએ પોઈન્ટ ભાઈ, તમારી ફરમાઈશનું ગીત।
1: ઓકે.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
1: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આપ સુરત માં હો કે સુરત થી દૂર,
3: સુરત FM 101.1 ના તમારા ફેવરિટ પ્રોગ્રામ્સ
2: કદી નહીં રહે તમારા થી દૂર.
3: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ દ્વારા
2: હંમેશા તમારી સાથે.
4: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.

0: हेलो सूरज
1: हेलो,
0: एफ एम,
1: सूरत एफएम स्पीकिंग।
0: तुम्हारा नाम
1: मारू नाम सूरत एफएम।
0: यू? तुम्हारा
1: हाँ, तमारू नाम
0: नाम सीरिया बेन?
1: सीरिया बेन।
0: हाँ,
1: क्या थी,
0: गोली वाला थी गीत
1: फरमाओ सीरिया बेन, शू कहवाना?
0: हो पड़ू सर संभरा
1: हाँ तो हमड़ाविए ने।
0: होता सरगम
1: हाँ जी,
0: सरगम सरगम।
1: सरगम पिक्चर नो।
0: हाँ, डफली वाले बजाओ।
1: हाँ तो अवाज बदलाई गयो सीरिया बेन नो। बे अवाज करता आवड़े छे सीरिया बेन ने। चलो पेलो अवाज करो नी पाछो,
0: क्यों
1: हमणा करेलो ने थोड़ी वार पहला।
0: चालू आवाज ये लो शू करो सर।
1: हाँ तो बीजो अवाज आयो बापू।
0: હા તો હવે તમારા ઘણા દાડે મુલાકાત થઈ આપણે, હોય તો ખોવાઈ ગયા હતા જીગર,
1: અહીંયા તો હતા, ક્યાં ખોવાઈ જવાના?
0: ક્રિકેટ રમવા જતા જ્યાં શિખરે
1: ક્રિકેટ તો રમ્યા જ કરું ઘરે રોજ।
0: એવું
1: હા, નવરો પડું ને એટલે નીચે રમવા ચાલ્યો જ જાઉં ક્રિકેટ।
0: સુરત નો ટાપ કે એકલા રમો?
1: સુરતનો તાપ છે, હવે વરસાદની રાહ જુએ છે।
0: વરસાદની વાત તો અમે જોઈ રહ્યા છીએ
1: ફોન કરો ને કઈ ઉપર।
0: આઈ જાય ને,
1: હા,
0: ફોન તો કહીએ કરીએ પણ આવત આણી કે હોય
1: આપણે લેવા જવું પડશે હવે,
0: લેવા જાવ ભાઈ,
1: મોજ છે ને જીવનમાં।
0: મોજ મોજ
1: હું જે ડાયરો બાયરો ખરો તમારા બાજુ?
0: ડાયરો થાય ને,
2: મત થઈ ગયો સર, માતાજીનો ઉત્સવ હતો ને એટલે થઈ ગયો ડાયરો,
1: સરસ સરસ। તો કેવો રહ્યો માતાજીનો ઉત્સવ? સરસ રહ્યો ને?
2: સરસ સરસ,
1: જમવાનું બમવાનું રાખેલું?
2: હા 3 દિવસ
1: બધા પૂજામાં બેઠા હશે ને?
2: ના,
1: તમે બેઠા હતા?
2: અમે નતા બેઠા, બધા ઘરના બેઠા હતા.
1: સારું, ત્યારે મોજ કરો, બીજું તો હું
2: એ આ
1: ને ગીત સંભળાવી દઉં।
0: એ આ હા સાંભળાજો સર,
1: આવજો
0: આવજો.

0: હેલો
1: જય માતાજી, કેમ છો? બધા મજામાં?
0: ધનસુખભાઈ બોલો છો?
1: ધનસુખભાઈ બોલું છું. દોઢ કલાક થઈ ગયેલો છે. દોઢ કલાક તમારા કેટલા પૈસા ગયા ખબર છે તમને?
0: બે યાર, ફેંકમ ફેંક નહીં કરો. બાપુ ફોન નહી લાગે તો એના પૈસા કપાય, તમે મને સમજાવો ને.
1: આ રિક્ષા પર બેઠેલો છું ને, તો મને એમ કે સ્પેશિયલ ભાડું લાગે તો હું લઈને ચાલ્યો જાઉં.
0: તમે ફોન પકડીને બે રહેલા છો?
1: હા, ફોન પકડીને ત્રણ જગ્યા બદલી. એક ક્ષેત્ર પર મંદિર પર બેઠો, એક કૈલાસ નગર માં બેઠો, ને આ મજૂરા ગેટ પર બેઠો, ને ચોથું ઘર માં માલપુડા રસ કઢી પુલાવ એ હતું, પાટોડી. 2000 માં મન રાજાપુરી થઈ ગઈ. કાચે કેરી ચડી આવતી કે અઢી મન લઈ આવેલો તે ચાલતી હતી. ત્રણ ટાઈમ કેરી ખાવ એટલે ટોટલ 9 ની ખલાસ થઈ જાય. બે પેટો
0: તે હજુ તો પેલા મારા કાકી ની વર્ષ સાવિત્રી વ્રત આવે તેને સારું રાખજો.
1: એટલે જ લેવા ગયેલો ને હું, એક મોટી કેરી લઈ આવું તો બધે જાણ કોઈ 1500 ને કોઈ 2000.
0: હા, પણ તમે

0: આવી રાખજો, પૈસા અમે નહીં જોતા.
1: હું પૈસા ગમે જોતો જ નથી ને. હા, પૈસા ગમે નથી જોતો.
0: હેમલતા બેન અમે જોજો.
1: હા, એમાં ગયેલા ને તાપી માતા, પેલી નાવડી બાંધેલા, નાવડી ત્યાં દોડી હતી, એમ અમારે કરતા એક બેન પહેલા પડી ગયેલા.
0: તમે બરાબર પકડો નહીં એટલે પડી જ જાય ને.
1: હું આગળ હતો.
0: એજ તો તમારું ધ્યાન જ નથી હોતું, બીજે બીજે જ ફાફા માર્યા કરો તમે.
1: ના, કોઈ જગ્યાએ ફાફા નહીં મારતો, મેં એનામાં જ ફાફા મારતો હતો. ભાઈ પડવાની હતી તો ઘરે થી પહેલી વાર તો એક્સિડન્ટ થી પડી ગયા, બે હાથમાં ફ્રેક્ચર થઈ ગયું, હજુ પરમદાડે જ પાછો થયો. એનું મન હતું તો એમાં એવા જ છે, ધ્યાનમાં જ છે કે આ આવું થયું, આવું કેમ થયું.
0: તમે ધ્યાન રાખજો બરાબર.
1: આજે બહુ આનંદ થી વાત કરીએ, ભલે મારો 1.5 કલાક બગડો તો બગડો.
0: તો હવે ગીત કયું સાંભળવાના આજે? ઓકે, તો જીતેન્દ્ર નું ગીત સંભળાવી દઉં છું ધનસુખભાઈ માટે.
1: રાધે રાધે.
0: આવજો
1: આવજો.

પ્રોગ્રામમાં આજે જે સોંગ્સ એન્જોય કર્યા તેની ડિટેલ જાણી લઈએ. પહેલું ગીત આપે એન્જોય કર્યું ઝૂમ બરાબર ઝૂમ મૂવીથી, ટાઇટલ સોંગ શંકર મહાદેવન કે મહાલક્ષ્મી અય્યર સુખવિંદર સિંઘનો અવાજ, સંગીત શંકર એહસાન લોયનું, લિરિક્સ ગુલઝારના. બીજું ગીત આપે એન્જોય કર્યું મહુવા ફિલ્મથી મોહમ્મદ રફીનો સ્વર, ગીત લખ્યું કમાર જલાલાબાદીએ, સંગીતથી સજાવ્યું સોનિક ઓમીએ. ત્રીજું ગીત ચાંદની મૂવીનું આપે એન્જોય કર્યું, ગાયક કલાકાર લતા મંગેશકર અને બાબલા મહેતા, શિવહરિનું સંગીત, ગીતકાર આનંદ બક્ષી. ચોથું ગીત ઝૂક ગયા આસમા મૂવીથી આપે સાંભળ્યું, જેમાં સ્વર મોહમ્મદ રફીનો, સંગીત શંકર જયકિશનનું, લિરિક્સ હસરત જયપુરીના. પાંચમું ગીત આપે એન્જોય કર્યું જલ બિન મછલી નૃત્ય બિન બિજલી મૂવીનું,

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: जो चाहूं एक पल में कर दिखाऊं, मैं जादूगर ऐसा जो किसी से हार ना मानूं।
3: अच्छा तो घुमाइए छड़ी और करिए कुछ ऐसा, मैं घूमूं पूरी दुनिया पर ना हो मेरा रेडियो मुझसे दूर।
2: बस इतनी सी बात, तो निकालिए अपना मोबाइल और जो कहता हूँ वो करिए हुजूर।
3: ये लो, आ गया मोबाइल हाथ में।
2: एंड्रॉइड या iOS प्लेटफॉर्म से करिए डाउनलोड न्यूज ऑन एयर मोबाइल ऐप और अब देखिए जादू। सिर्फ लाइव रेडियो ही नहीं, एक ही ऐप में आपको मिलेगा लाइव टीवी, न्यूज, एंटरटेनमेंट और इन्फॉर्मेशन भी।
3: वाह, ये तो कमाल का मोबाइल ऐप है।
2: प्रसार भारती नेटवर्क, अब कहीं भी कभी भी आपके मोबाइल स्क्रीन पर।
3: तो आनंद लीजिए विविध भारती सूरत के कार्यक्रमों का
2: न्यूज ऑन एयर मोबाइल ऐप पर।
4: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
5: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
4: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
5: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. गुजरात मरीन पुलिस द्वारा जनहित में प्रसारित
6: फैंटास्टिक फन फॉर फैमिली
7: 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
8: आकाशवाणी से आप सुनी रहे हो विविध भारती नो सूरत केंद्र 101.1 एफएम। आप मणि रहे हो कार्यक्रम सुरती सिजलर। विश्व भरना शरणार्थियोंनी शक्ति, स्थिति स्थापकता અને યોગદાનને ઓળખવા માટે દર વર્ષે 20 જૂને વિશ્વ શરણાર્થી દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષના વિશ્વ શરણાર્થી દિવસની થીમ શરણાર્થીઓ સાથે એકતા છે. મોટાભાગના લોકો માટે વિસ્થાપન એ એક એવી વસ્તુ છે જે બીજે ક્યાંક થાય છે, જે ફક્ત આપણને સમાચાર અને આંકડાઓમાં દેખાય છે, પરંતુ લાખો શરણાર્થીઓ માટે વિસ્થાપન એ એક ક્ષણ નથી, તે એક દૈનિક વાસ્તવિકતા છે જે વર્ષો કે દાયકાઓ સુધી ટકી શકે છે. આ વિશે આગળ વાત કરું એ પહેલાં ગીત સાંભળી લઈએ ફ્રોમ ધ મૂવી ઝૂમ બરાબર ઝૂમ. રાહત ફતેહ અલી ખાન અને મહાલક્ષ્મી અય્યરના અવાજમાં શંકર અહેસાન લોયનું સંગીત અને ગુલઝારની શબ્દરચના.

વિશ્વ શરણાર્થી દિવસની તારીખ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ડિસેમ્બર 2000માં સ્થાપિત કરવામાં આવી હતી. પ્રથમ સત્તાવાર ઉજવણી 20 જૂન 2001 રોજ કરવામાં આવી હતી, જે 1951 શરણાર્થી સંમેલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે હતી. 149 દેશો દ્વારા મંજૂર કરાયેલ આ સંમેલન શરણાર્થી તરીકે કોણ લાયક છે તે વ્યાખ્યાયિત કરે છે અને કામ કરવાનો, શિક્ષણ મેળવવાનો અને એવા દેશમાં પાછા ફરવાથી રક્ષણ મેળવવાનો અધિકાર સહિત મૂળભૂત અધિકારો સ્થાપિત કરે જ્યાં તેઓ સત્તાવણીનો સામનો કરે છે. કલ્પના કરો કે તમે તમારા આખા જીવનને એક જ થેલીમાં ભરી દો છો, એટલા માટે નહીં કે તમે સ્થળાંતર કરી રહ્યા છો, પરંતુ એટલા માટે કે રહેવું હવે સલામત નથી. તમે તમારું ઘર, તમારી નોકરી, તમારી શાળા, તમારા સમુદાય અને ઘણીવાર તો તમારા સૌથી પ્રિય લોકોને છોડીને જાઓ છો. તમને ખબર નથી કે તમે આવતા અઠવાડિયે ક્યાં હશો, ભવિષ્યમાં શું હશે, તે તો દૂરની વાત છે. દુનિયાભરના લાખો લોકો માટે આ વાસ્તવિકતા છે. એટલા માટે વિશ્વ શરણાર્થી દિવસ મહત્વપૂર્ણ છે. આ વ્યક્તિઓ, સમુદાયો, બિનલાભકારી સંસ્થાઓ અને વ્યવસાયો માટે શરણાર્થીઓ સાથે એકતામાં ઊભા રહેવાની અને તેમના જીવનને ફરીથી બનાવવામાં મદદ કરતી સંસ્થાઓને ટેકો આપવાની તક છે. તો આવો મિત્રો, સાંભળીએ એક વિલન રિટર્ન્સ મૂવીનું ગીત શ્રેયા ઘોષાલના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝ બાય કૌશિક અને ગુડ્ડુ, લિરિક્સ કમ્પોઝ બાય કુનાલ વર્મા.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: 21 जून 2026 अंतर्राष्ट्रीय योग दिवस निमित्त प्रसारित।
1: श्रोताओ, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे, सांभळवानुं चूकशो नहीं।
2: તને કોલેજ નો ટાઈમ યાદ છે?
3: અરે કોલેજ ની યાદો છોડું, કેટલી વાતો ભૂલી ગયો છું યાર, નો બેંક એકાઉન્ટ પણ યાદ નથી।
2: બેંક એકાઉન્ટ જૂનો હોય તો ખબર પડી શકે છે।
3: ક્યાંથી ખબર પડશે?
2: ઉદ્ગમ થી। આરબીઆઈ ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગ ઇન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો। બેંક નો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો।
3: આજે જ સર્ચ કરીશ
2: તો આજની ચા તારા તરફથી।
4: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો।

આજે આપણે સાંભળ્યું પરિણીતા મૂવીનું ગીત સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝ બાય શાંતનુ મોઇત્રા એન્ડ લિરિક્સ સ્વાનંદ કિરકિરે. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરતી સિઝલર વિશાખા સાથે. મિત્રો, એવી કઈ મીઠાઈ છે જેના વગર કોઈ પણ ભારતીયોનો તહેવાર પૂર્ણ નથી થતો? એક એવી મીઠાઈ જે જન્મદિવસથી લઈને લગ્ન પ્રસંગ સુધીની તમામ ઉજવણીઓનું જીવન છે. એ મીઠાઈ તો જાણે મેઇન કોર્સનો આત્મા હોય છે. તો તમે એક કામ કરો, વિચારો આ સ્વીટ ડિશની વિશે. ત્યાં સુધી હું એક ગીત પ્લે કરી દઉં ફ્રોમ ધ મૂવી તારારમપમ, શાન અને સુનિધિ ચૌહાણના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝ બાય વિશાલ શેખર એન્ડ લિરિક્સ જાવેદ અખ્તર.

મ્યુઝિકલ બ્રેક પહેલાં આપણે મેઇન મેનુનો આત્મા એવા સ્વીટ ડિશની વાત કરતા હતા. તો તમને બધાએ વિચાર કરી જ લીધો હશે કે હું કયા સ્વીટ ડિશની વાત કરું છું જે આપણા બધાની ફેવરેટ છે. કોઈ ક્લૂ મળ્યો ખરો? ઓકે, હવે વધારે વિચારશો નહીં, હું કહી દઉં કે સ્વીટ ડિશની યાદીમાં સૌથી ટોચ પર આવનાર મીઠાઈ ચોક્કસપણે ગુલાબ જાંબુન છે. આ પરંપરાગત મીઠાઈ ભારતમાં દરેક તહેવાર અને પ્રસંગોમાં આકર્ષણનું કેન્દ્ર છે. આ સ્વાદિષ્ટ મીઠાઈ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ, ખાસ કરીને નેપાલ, બાંગ્લાદેશ અને મોરિશિયસ જેવા દેશોમાં પણ પસંદ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ તમારી સૌથી પ્રિય મીઠાઈ ભારતની નથી? આઘાત લાગ્યો ને વાત સાંભળીને. ચાલો હવે વધારે વિચારવાની જરૂર નથી, આપણે આગળ વાત કરીશું. પણ એ પહેલાં ગીત સાંભળી લઈએ લાલ સિંહ ચડ્ઢા મૂવીથી સોનુ નિગમના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝ બાય પ્રીતમ એન્ડ લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્યા.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
3: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
2: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
4: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
5: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
6: Fantastic fun for family.
7: 101.1 MHz.
8: એવું માનવામાં આવે છે કે ગુલાબજાંબુની ઉત્પત્તિ ભારતમાં મધ્યયુગીન સમયગાળાની આસપાસ થઈ છે, પરંતુ તમે જાણીને ચોંકી જશો કે આપણી મનપસંદ મીઠી વાનગી પર્શિયાની છે. સૌ પ્રથમ શાહજહાના અંગત પર્શિયન રસોયા દ્વારા આ સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરવામાં આવી હતી, પરંતુ આ વાતનું સમર્થન આપવા માટે કોઈ પુરાવો નથી. શું તમે ક્યારે વિચાર્યું છે કે આ સ્વાદિષ્ટ મીઠી વાનગી માટે આ સુંદર નામ ગુલાબજાંબુન ક્યાંથી આવ્યું? ગુલાબ ફારસી શબ્દ ગોલ અને અબ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ અનુક્રમે ફૂલ અને પાણી થાય છે, જે ગુલાબજળની સુગંધી ચાસણી તરીકે ઓળખાય છે. બીજો શબ્દ જામુન એ લોકપ્રિય ભારતીય ફળ બ્લેક પ્લમ માટેનો હિન્દી ઉર્દુ શબ્દ છે, જે લગભગ સમાન આકાર અને કદનો છે. તેથી આ રીતે આપણી ફેવરેટ મીઠાઈનું નામ ગુલાબજાંબુન પડ્યું. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. અને હવે સાંભળીએ સુરતી સિઝલર પ્રોગ્રામમાં નેક્સ્ટ સોંગ ફ્રોમ ધ મૂવી ઝુક ઝુક જીઓ, લીશા મિશ્રા અને ગુરુ રંધાવાના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝ્ડ બાય વિશાલ શેખર એન્ડ લિરિક્સ ગુલામ મોહમ્મદ.

હમણાં જ આપણે સાંભળ્યું આદિપુરુષ મૂવીનું ગીત સુખવિંદર સિંહના અવાજમાં. મ્યુઝિક કમ્પોઝ બાય અજય અતુલ એન્ડ લિરિક્સ મનોજ મુંતાશેર. કપરો સમય એ કોઈ પ્રોબ્લેમ નથી, એ તો સંબંધો માટેનું કુદરતી ફિલ્ટર છે. તેમાં કેટલાક પાસ થઈ જાય છે ને કેટલાક ઓટો રિમૂવ. એ માટે કહું છું મિત્રો, ખુશ રહો અને સાંભળતા રહો સુરત એફએમ 101.1 FM. આદિપુરુષ મૂવી ગીત સાથે સુરતી સિઝલર પ્રોગ્રામ અહીં સમાપ્ત થાય છે. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. થોડી જ વારમાં એટલે કે બરાબર 12 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર.

0: बेटा दाड़मा मीठानी जगह खांड पड़ी जाए तो केवू लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराए।
0: बस एवो ज कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केर क्यारे मिक्स ना कराए। अने एटले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केर माटे काळो रंग छे ने। एकदम सिंपल,
2: गुजरातना शहरो ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचराना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पापा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मा फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मा सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मा ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मा जारी।
4: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં।
5: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
6: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
5: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે। અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, મત મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: રાત 10 બજે સુન્ના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ઓડિશામાં 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આજે કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી. અમેરિકાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સશક્ત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નાઈમાં રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના મયુરભંજ જિલ્લાના પહાડપુર પહોંચ્યા. ઓડિશાના રાજ્યપાલ ડોક્ટર હરિબાબુ કંભમપતિ અને મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ તેમનું સ્વાગત કર્યું હતું. અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના 68મા જન્મદિવસની ઉજવણી માટે તેમના ગામ પહાડપુર પહોંચ્યા હતા. ઓડિશાના રાજ્યપાલ હરિબાબુ કંભમપતિ, મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી સહિત સ્થાનિક રહેવાસીઓ દ્વારા રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીમતી મુર્મુ પ્રધાનમંત્રી મોદી સાથે તેમના ગામની મુલાકાત લેશે. તેઓ પવિત્ર સંથાલી જહેરા અને હો જહેરા ઉપવનોમાં પ્રાર્થના કરશે. ઉપરાંત તેઓ કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને પહાડપુર શાળાની મુલાકાત લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી ઓડિશા સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાયરાંગપુરમાં એક વિશાળ જાહેરસભામાં ઉપસ્થિત રહેશે. તેઓ ઉર્જા, માળખાગત સુવિધા, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને સિંચાઈ સહિત વિવિધ ક્ષેત્રોમાં 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રસંગે જાહેરસભામાં સંબોધન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આજે જન્મદિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુએ સતત વંચિતોના હિત માટે કામ કર્યું છે અને રાષ્ટ્રની સેવામાં પોતાને સમર્પિત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે હિંમત, સરળતા, નમ્રતા અને જાહેર સેવા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાથી ચિહ્નિત રાષ્ટ્રપતિની યાત્રા દેશભરના લોકોને પ્રેરણા આપે છે. શ્રી મોદીએ રાષ્ટ્રપતિ મુર્મુને રાષ્ટ્રની સેવામાં લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. પશ્ચિમ બંગાળની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે, જે અંતર્ગત દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં 18,880 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. તેઓ પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ડિજિટલ કૃષિ મિશન હેઠળ કૃષિ સ્ટેક અને પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના સહિત મુખ્ય કેન્દ્રીય કૃષિ યોજનાઓનો પણ અમલ કરશે. સાથે જ હુગલી જિલ્લાના તારકેશ્વરમાં પશ્ચિમ બંગાળ દિવસ ઉજવણીમાં હાજરી આપશે. તેઓ રાજ્યમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે કોલકાતામાં સ્વદેશી રીતે નિર્મિત ભારતીય નૌકાદળના 3 જહાજ આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રેનું લોન્ચિંગ કરશે. આ જહાજોનો હેતુ લડાઈ કામગીરી, હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ અને સબમરીન વિરોધી યુદ્ધને મજબૂત બનાવવાનો છે. નૌકાદળે જણાવ્યું હતું કે આ જહાજોમાં 75% થી વધુ સ્વદેશી સામગ્રી છે અને તેમાં 200 થી વધુ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો સામેલ છે, જે ભારતના સ્થાનિક જહાજ નિર્માણ ઉદ્યોગના વિકાસને દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી કરાશે. આ વર્ષે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની યોગ ફોર હેલ્ધી એજિંગ વિષયવસ્તુ સાથે ઉજવણી કરાશે, જે તમામ ઉંમરના લોકો માટે યોગના મહત્વ પર ભાર મૂકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય રાષ્ટ્રીય ઉજવણી આવતીકાલે કોલકાતાના ઐતિહાસિક રેડ રોડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાશે. ઉજવણીના ભાગરૂપે સંસ્કૃતિ મંત્રાલય દેશભરના 100 પ્રતિષ્ઠિત સ્થળોએ ખાસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમોનું આયોજન કરશે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને યોગ પરંપરાઓને એકસાથે લાવશે. અમારા સંવાદદાતા તરફથી વધુ અહેવાલ સાંભળીએ.
1: संस्कृति मंत्रालय भारत की समृद्ध सांस्कृतिक विरासत और योग परंपराओं को दर्शाते हुए देश भर में 100 स्थानों पर विशेष अंतर्राष्ट्रीय योग दिवस के उपलक्ष्य में कार्यक्रमों का आयोजन करेगा. आयुष मंत्रालय ने बताया कि भारतीय सांस्कृतिक संबंध परिषद और विदेशों में स्थित भारतीय दूतावासों के समन्वित प्रयासों से इस वर्ष विश्व भर में लगभग 2,500 स्थानों पर योग दिवस कार्यक्रमों का आयोजन किया जा रहा है. इन कार्यक्रमों में 210 से अधिक भारतीय दूतावासों की भागीदारी, सामूहिक कल्याण के लिए लिए एक वैश्विक आंदोलन के रूप में योग की भूमिका को दर्शाती है। शिवांग की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार बल।
0: राष्ट्रपति द्रौपदी मुर्मू આવતીકાલે મધ્યપ્રદેશના જબલપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સવારે 7:30 વાગે સદર સ્થિત ગેરિસન મેદાનમાં યોજાશે. યોગ દિવસ કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ મુર્મુ રાણી દુર્ગાવતી યુનિવર્સિટીની મુલાકાત લેશે અને 36મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન બનશે. ત્યારબાદ તેઓ બપોરે જબલપુરથી ગ્વાલિયર જવા રવાના થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ જણાવ્યું કે તે આવતીકાલે યોજાનારી નીટ UG 2026ની પુનઃ પરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. એજન્સીએ જણાવ્યું કે આ પરીક્ષા ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં 22,79,000થી વધુ ઉમેદવારો માટે લેવામાં આવશે. એજન્સીએ નોંધ્યું હતું કે નિરીક્ષકો, સંયોજકો, પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2,00,000થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
2: નેશનલ ટેસ્ટિંગ એજન્સી ને કહા યહ પરીક્ષા ભારત કે 551 શહેરો ઓર વિદેશ કે 14 શહેરો મેં 22,00,000 સે ઝ્યાદા ઉમેદવારો કે લિયે આયોજિત કી જાયેગી. એજન્સી ને બતાયા કે 2,00,000 સે ઝ્યાદા કર્મચારીઓ કો તૈનાત કિયા ગયા હૈ જિનમેં પરિવેશકો, કોઓર્ડિનેટર, પોલીસ બલ ઓર એડમિનિસ્ટ્રેટર શામિલ હૈ. NTA ને કહા કે નિષ્પક્ષ ઓર પારદર્શી પરીક્ષા સુનિશ્ચિત કરને કે લિયે કઈ સ્તરો વાલી સુરક્ષા વ્યવસ્થા કી ગઈ હૈ. પરીક્ષા કલ દોપહેર 2 બજે સે શામ 5:15 બજે તક પેન ઓર પેપર મોડ મેં આયોજિત કી જાયેગી. શિવાંગ મિશ્રા, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: ભારતીય માહિતી સેવાના ભૂતપૂર્વ અધિકારી દીપાંકર મુખોપાધ્યાયનું ગઈકાલે રાત્રે કોલકાતામાં લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ 77 વર્ષના હતા. મુખોપાધ્યાયે માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ મીડિયા એકમો અને આકાશવાણી સમાચાર સેવા વિભાગમાં સેવા આપી હતી. તેમણે સિંગાપોરમાં આકાશવાણીના ખાસ સંવાદદાતા તરીકે પણ સેવા આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા તેમને એક સશક્ત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે શ્રી મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક છે. એક મુલાકાતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં શ્રી મોદીના નેતૃત્વમાં ભારતે મજબૂતી અને સ્થિરતા મેળવ્યા છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો સારા છે અને બંને દેશો વચ્ચે વેપાર ચાલુ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીનું વિશ્વભરમાં સન્માન કરવામાં આવે છે અને તેઓ એક સશક્ત નેતા છે. અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી હવે આગામી

0: વાટાઘાટો સ્વિત્ઝરલેન્ડમાં કરશે. આ વાટાઘાટો ગઈકાલે શરૂ થવાની હતી, પરંતુ લેબેનોનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે તે મુલતવી રખાઈ હતી. જોકે બાદમાં બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. મીડિયા અહેવાલો અનુસાર અમેરિકા અને ઇરાન વચ્ચેની નવી વાટાઘાટોમાં સંભવિત પરમાણુ કરાર પર ચર્ચા થવાની શક્યતા છે. દરમિયાન બંને દેશો વચ્ચે વાટાઘાટો ક્યારે શરૂ થશે તેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરાઈ નથી. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ધર્મશાળામાં પહેલી વન ડે 7 વિકેટથી જીતી હતી. ત્યારબાદ ભારતે લખનૌમાં બીજી વન ડેમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની સદીની મદદથી 170 રનની વિજય મેળવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ઓડિશામાં 47,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આજે કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી. અમેરિકાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સશક્ત અને પ્રભાવશાળી નેતા ગણાવ્યા. અને ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ આજે ચેન્નઈમાં રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
2: ચીન કા હાંઝોઉ શહેર જાનતે હૈ આપ? વહીં પર હમને રચા થા ઇતિહાસ, જબ 2022 કે એશિયન ગેમ્સ મેં હમને 107 મેડલ્સ જીતે થે, ક્યુંકિ પીછે થી હમારે 1045 ખેલો ઇન્ડિયા સેન્ટર્સ કી ટ્રેનિંગ, કન્ડિશનિંગ કોચિસ, ડાયટિશિયન્સ ઓર ફિઝિયોસ કી પૂરી ફોજ. તભી તો પેરાલિમ્પિક મેં ભી હમને રેકોર્ડ 29 પદક જીતે. ઓર હોકી, બેડમિન્ટન, એથલેટિક્સ, વુમન ક્રિકેટ, બોક્સિંગ, ચેસ, સભી મેદાનો મેં તિરંગા ફહરાયા.
3: એક ખેલાડી દુનિયા કે કિસી કોને મેં હાથ મેં તિરંગા લેકર કે દોડતા હૈ, સારે હિન્દુસ્તાન મેં ઉર્જા ભર દેતા હૈ, સારે હિન્દુસ્તાન મેં ચેતના ભર દેતા હૈ.
2: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.

0: आयोजित की जा रही हैं और अब पूरे स्लोवाकिया में सैकड़ों योग प्रशिक्षण केंद्र संचालित हैं। प्रधानमंत्री नरेंद्र मोदी की हाल ही में हुई स्लोवाकिया यात्रा के दौरान आयुष मंत्रालय द्वारा हस्ताक्षरित समझौता ज्ञापन से स्लोवाकिया में योग को और मजबूत करने के रास्ते खुलने की उम्मीद है। स्मृति एस पल्लुरुथी की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार बल।
1: इस कड़ी में आकाशवाणी समाचार आयुष राज्य मंत्री स्वतंत्र प्रभार प्रताप राव जाधव का विशेष साक्षात्कार प्रसारित करेगा। आकाशवाणी FM गोल्ड 100.1 मेगाहर्ट्ज चैनल पर यह साक्षात्कार आज रात 9:30 बजे प्रसारित किया जाएगा। श्री जाधव ने बताया कि कामकाजी लोगों के लिए सरकार ने वाईब्रेक ऐप भी शुरू किया है।
2: लोग दिन भर चेयर पे बैठे के काम करना पड़ता है, वो लोग भी जब लंच ब्रेक होता है तब तक बहुत सारी थकान वो लोगों में आती है, तो वो थकान दूर करने के लिए भी उनके लिए वाई ब्रेक नाम का एक हमने ऐप निकाला है कि उसमें 10 मिनट में तुम चेयर पर बैठे बैठे कौन से आसन कर सकते हो, करने से जो भी तुम्हारा थकान आई होगी वो दूर हो जाएगी।
1: भारत सोमवार से शुरू हो रही 2 दिवसीय ब्रिक्स राष्ट्रीय सुरक्षा सलाहकारों की बैठक की मेजबानी करेगा। बैठक की अध्यक्षता राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाल करेंगे। विदेश मंत्रालय के अनुसार बैठक में ब्रिक्स देशों के राष्ट्रीय सुरक्षा सलाहकार और प्रतिनिधिमंडल नई सुरक्षा चुनौतियों पर विचार विमर्श करेंगे। बैठक में नई तकनीक से जुड़े सुरक्षा खतरों और आतंकवाद से निपटने के उपायों पर भी चर्चा होगी। अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने प्रधानमंत्री नरेंद्र मोदी की प्रशंसा करते हुए उन्हें मजबूत और प्रभावशाली नेता बताया है। उन्होंने कहा कि श्री मोदी चीन के राष्ट्रपति शी जिनपिंग के साथ दुनिया के सबसे प्रभावशाली नेताओं में से एक हैं। एक साक्षात्कार में राष्ट्रपति ट्रंप ने कहा कि श्री मोदी के पिछले 12 सालों के नेतृत्व में भारत को मजबूती और स्थिरता मिली है। मौसम विभाग ने पश्चिम बंगाल के तराई क्षेत्रों और सिक्किम में कल तक कुछ स्थानों पर मूसलाधार बारिश का रेड अलर्ट जारी किया है। विभाग ने केरलम, माहे, तमिलनाडु, पुदुचेरी, कराईकल और देश के उत्तर पूर्वी हिस्सों में भी बारिश की संभावना व्यक्त की है। भारतीय सूचना सेवा के पूर्व अधिकारी दीपांकर मुखोपाध्याय का कल रात लंबी बीमारी के बाद कोलकाता में निधन हो गया। वे 77 वर्ष के थे। क्रिकेट में चेन्नई में भारत और अफगानिस्तान के बीच तीसरे और अंतिम एक दिवसीय क्रिकेट मैच में ताजा समाचार मिलने तक अफगानिस्तान ने 12वें ओवर में 4 विकेट पर 42 रन बना लिए हैं। उधर फीफा फुटबॉल विश्व कप में ब्राजील ने हैती को 3-0 से हराकर पहली जीत दर्ज की। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी राष्ट्रपति द्रौपदी मुर्मू के साथ ओडिशा में 47,600 करोड़ रुपए से अधिक के विकास परियोजनाओं का लोकार्पण और शिलान्यास कर रहे हैं। सरकार ने 16 फिक्स डोज कॉम्बिनेशन दवाओं के उत्पादन, बिक्री और वितरण पर प्रतिबंध लगाया। राष्ट्रीय परीक्षा एजेंसी द्वारा कल होने वाली नीट UG पुनर्परीक्षा से पहले देश भर में मॉक ड्रिल। मौसम विभाग ने पश्चिम बंगाल के तराई क्षेत्रों और सिक्किम में कुछ स्थानों पर कल तक मूसलाधार वर्षा का रेड अलर्ट जारी किया। भारत और अफगानिस्तान के बीच तीसरा अंतिम एक दिवसीय क्रिकेट मैच चेन्नई में जारी और फीफा विश्व कप में ब्राजील ने हैती को 3-0 से हराकर पहली जीत दर्ज की। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
3: आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार बकुला परमार वांचे छे। प्रधानमंत्री नरेंद्र मोदी અને પશ્ચિમ બંગાળ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કરશે, જે અંતર્ગત દેશભરના 9,44,00,000થી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18,880 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે। દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાશે, જે અંતર્ગત રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને 1,025 કરોડ રૂપિયાથી વધુની સહાય મળશે। નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ જણાવ્યું કે તે આવતીકાલે યોજાનારી નીટ યુજી 2026ની પુનઃપરીક્ષાના સરળ, ન્યાયી અને પારદર્શક સંચાલન માટે સંપૂર્ણપણે તૈયાર છે। એજન્સીએ જણાવ્યું કે આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં 22,79,000થી વધુ ઉમેદવારો માટે લેવામાં આવશે। એજન્સીએ નોંધ્યું કે નિરીક્ષકો, સંયોજકો, પોલીસ દળો અને વહીવટકર્તાઓ સહિત 2 લાખથી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં મહત્તમ છૂટક કિંમત MRP કરતાં વધુ ભાવ લેતી હોટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। નાયબ કલેક્ટર HT મકવાણાએ જણાવ્યું કે 5 હોટેલોમાં ઠંડા પીણા, પાણીની બોટલ, નાસ્તાના પેકેટમાં MRP કરતાં વધુ ભાવ લેતા હોવાનું સામે આવ્યું હતું।
4: યાદી મળેલી હતી એ તમામે તમામ હોટલોની અંદર ટીમો દ્વારા તપાસણી હાથ ધરવામાં આવેલ હતી. આ તપાસણી દરમિયાન કુલ 5 હોટલો માંથી MRP કરતા વધુ રકમ વસૂલવામાં આવતી હતી, જેથી આ ગુનાહિત પ્રવૃત્તિ સાબિત થતા તમામે તમામ હોટલની સામે 1 હોટલ દીઠ 10,000 રૂપિયા દંડ લેખે 5 હોટલો સામે 50,000 રૂપિયાની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે.
3: યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓની ભીડ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આગામી 2 માસ સુધી તમામ રવિવારે વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જે અંતર્ગત તળેટીથી માચી સુધી જવાના રસ્તા પર માત્ર સરકારી ST બસો, સરકારી વાહનો અને પાવાગઢ ગામની કાયમી ટેક્સી પાસિંગ ગાડીઓ જ અવરજવર કરી શકશે. પ્રવેશબંધીમાં હાલોલ ટીંબી 3 રસ્તા, જેપુરા ચોકડી, વડા તળાવ ચોકડી, ઢીંકવા ચોકડી અને ધનકુવા ચોકડીથી પાવાગઢ તરફ પ્રવેશતા ખાનગી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. તદુપરાંત પશુઓ દ્વારા ચીજવસ્તુઓ કે માલસામાનનું વહન કરવા પર તેમજ પશુઓ દોરીને જનારાઓ પર માચીથી દૂધિયા તળાવ સુધીના રસ્તા પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું 20 ઓગસ્ટ સુધીના તમામ રવિવારના દિવસો માટે અમલી રહેશે. છોટાઉદેપુર જિલ્લાના મલાજા ગામે આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે સાંસદ જશુ રાઠવા ઉપસ્થિત રહ્યા. તેમણે કહ્યું કે 1,18,00,000 રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ આરોગ્ય કેન્દ્રથી ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુ સારી અને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
5: આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મારફતે છોટાઉદેપુર તાલુકાના 25 ગામોને લાભ થશે અને આ આરોગ્ય કેન્દ્રની અંદર 12 બેડ છે તથા સંપૂર્ણ સ્ટાફ છે, ત્યારે આ વિસ્તારને ખૂબ મોટા પ્રમાણમાં લાભ થશે.
3: ભરૂચ શહેરના JB મોદી પાર્ક નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે અચાનક આગની ઘટના બની, જેમાં 5થી વધુ ઝૂંપડા બળીને ખાક થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં આજથી AVC મેન્સ વોલીબોલ કપનો પ્રારંભ થશે. નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાનારી આ સ્પર્ધામાં ભારત સહિત 11 દેશોના 240થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. 28 જૂન સુધી ચાલનારી આ સ્પર્ધામાં 11 ટીમો વચ્ચે જંગ જામશે. ઉલ્લેખનીય છે કે ભારત 2 વર્ષ બાદ પહેલીવાર આ સ્પર્ધામાં ભાગ લેશે. ક્રિકેટમાં ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં છેલ્લા અહેવાલ મુજબ અફઘાનિસ્તાને 10.3 ઓવરમાં 4 વિકેટે 37 રન બનાવ્યા છે. અગાઉ અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 2-0 સરસાઈ સાથે શ્રેણી જીતી લીધી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
6: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
7: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, PM આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
8: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
9: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
8: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
10: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
11: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
10: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
8: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
10: એટલે?
8: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
10: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: આઈએ અપ સુનતે હૈ કાર્યક્રમ સદાબહાર નગમે.

0: मेरे महबूब, इस फिल्म से ये गीत अभी आप सुन रहे थे मोहम्मद रफी की आवाज में। शकील बदायूनी ने इसे लिखा और नौशाद का संगीत था। इसके साथ ही आज का ये प्रोग्राम सदाबहार नगमे यही संपन्न होता है।
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે। અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય।
3: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ। છે ને એકદમ સિમ્પલ?
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી।
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ।
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
5: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
5: આપનું શહેર સ્વચ્છ શહેર। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી।
7: के दूसरे व्यक्तियों के अपने दोस्तों के नाम नहीं लिखें, इन्हें शामिल नहीं किया जाएगा।
8: हम अपने हर श्रोता की चिट्ठियों को शामिल करने की पूरी कोशिश करेंगे, पर इसमें समय लग सकता है, कृपया धैर्य बनाए रखें।
9: और हाँ, हस्तलिखित चिट्ठियों को प्राथमिकता दी जाएगी, कृपया सील, ठप्पे वाले और छपे हुए पोस्ट कार्ड ना भेजें। अंतरदेशीय नहीं, केवल पोस्ट कार्ड भेजें।

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: एक्सरसाइज एंड व्हेन डू यू गेट सेल्फ टेस्टेड एंड सी अ डॉक्टर. ये तीन चीज अगर हम कर पाए ना तो काफी हद तक हमारी बीमारियां कम हो जाएंगी.
6: पेट की बहुत सारी बीमारियों पर प्रकाश डाला है हेपेटोलॉजिस्ट और गैस्ट्रोएंट्रियोलॉजिस्ट डॉक्टर गौरव मेहता ने.
5: अगर आप टाइम पे नहीं सो, खा के तुरंत सो गए तो एसिडिटी की संभावना ही काफी ज्यादा होती है. और अगर हम टाइम पे ना सोए, 7 से 8 घंटे नींद पूरी ना करें तो हमको शुगर होने के चांसेस भी होते हैं ज्यादा, फैटी लिवर के चांसेस भी ज्यादा होते हैं.
6: तो सुनिए डॉक्टर गौरव मेहता की बातें 22 जून शाम 4 बजे सिर्फ विविध भारती पर.
7: आप सुन रहे हैं विविध भारती.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન સુધી.

0: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સ્ટે ટ્યુન ઓન સુરત FM.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
3: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. હવે પછીનો કાર્યક્રમ રહેશે વિવિધ ભારતી ઉપરથી બોમ્બે ટોકીસ, જેમાં આપ સાંભળશો ટેરેન્સ લુઇસ કોરિયોગ્રાફર જોડે અમરકાંત દુબેની વાતચીતનો ત્રીજો ભાગ. સાંભળતા રહો સુરત FM.

0: દોસ્તો, સુગમ સંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર. કાર્યક્રમમાં લઈ લે એક નાનકડો વિરામ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જ.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
5: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: फैंटास्टिक फन फॉर फैमिली
1: 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
2: दोस्तों ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિભાની સાથે સુરત એફએમ 101.1 મેગાહર્ટ્ઝ પર। સંગીત એ માત્ર મિલનની ખુશી નથી જતાવતું, એ તો વિરહની વેદનાને પણ વાચા આપે છે। અને જ્યારે હૃદયમાં કોઈની યાદોનું ઘમાસાણ ચાલતું હોય ને, ત્યારે આપણા શાયર ગની દહીંવાલાની આ રચના કાળજા સોસરવી ઉતરી જાય। તો સાંભળીએ સ્વરાંજલિ આલ્બમમાંથી સંજય ઓઝાના સ્વરમાં આ રચના, સંગીત છે મયુર દવેનું।

દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. પણ જુદાઈના આ દિવસોમાં જ્યારે સ્થિત પ્રજ્ઞ થઈને વિચારીએ ત્યારે સમજાય કે આજીવન સુંદર છે, તેમ છતાંય એ અગોચર ભ્રમ છે, એ એક સ્વપ્ન છે. તો જીવનના આ પરમ સત્યને સુરના માધ્યમથી સમજીએ અને સાંભળીએ આવકાર આલ્બમમાંથી લેવાયેલ કવિ અમૃત ઘાયલની આ રચના, જેમાં સ્વર છે મનહર ઉદાસનો અને સંગીત વાય એસ મુલકીનું.

દોસ્તો, ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના સુરત કેન્દ્ર પરથી. અને હવે સમય છે ઝરોખા અંતર્ગત આજે હવે પછી અને આવતીકાલે દિનભર રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા જાણવાનો.

વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર આપ માણી રહ્યા છો અને હવે ગુજરાતી સુગમ સંગીતનો શેષ ભાગ માણીએ વિવિધ ભારતીના સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર વિભાની સાથે. દોસ્તો, આ જીવન જો સ્વપ્ન હોય તો સ્વપ્નને સુંદર બનાવવાનું કામ આપણું મન કરે છે, પણ આ મન તો ચંચળ છે, ક્યારેક અહીં તો ક્યારેક ત્યાં. પણ આ મન જ્યારે કોઈના રંગે રંગાઈ જાય ત્યારે બાવરું બનીને શું કરી શકે તે અનુભવીએ મારું મન મોહી ગયું આલ્બમમાંથી લેવાયેલું આ મનમોહક ગીત છે, ગરિમા ત્રિવેદીના સ્વરમાં, સંગીત શશાંક ફડનીશનું અને ગીત રચના ઉજ્જવલ ધોળકિયાની.

0: દોસ્તો, ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમમાં લઈ લઈએ એક નાનકડો વિરામ.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં. 2234450 and 942840410 અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
6: દોસ્તો, વાતોમાંથી મુલાકાત અને મુલાકાતમાંથી રચાયું સપનાઓનું આકાશ. પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે અને કિન્નરી વૃંદમાં સાંભળીએ આ ગીત. સંબંધ તો આકાશના આલ્બમમાંથી, સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાયનું અને ગીત રચના મેઘબિંદુની.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
0: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: સુરત FM પર તો ગુઝરા હુઆ જમાના આતા હૈ બાર બાર. થઈ જાઓ સવાર સુરીલા સમયની પાંખો પર, કરીએ ગુઝરા હુઆ જમાનાની સુરીલી સફર.
6: સોમવાર થી શુક્રવાર
5: સાંજે 6 કલાકે
7: ઓન સુરત FM 101.1 તેમજ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર ઉપલબ્ધ.
8: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

તો દોસ્તો, ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમમાં આજે આપણે લાગણીઓની સુંદર સફર કરી. ગુજરાતી સુગમ સંગીતને પોતાના હૃદયમાં સ્થાન આપનારા સર્વે રસિક શ્રોતાજનોના આભાર સાથે આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. ફરીથી મળીશું આવતા શનિવારે ગુજરાતી સુગમ સંગીત સાથે. આ આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર. બરાબર 7 વાગ્યાથી આપ માણી શકશો કાર્યક્રમ વિશેષ જયમાલા.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપણા સ્વાસ્થ્યનું મંગલ થાય તે માટે આપણને આપ્યું યોગનું વરદાન, જેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પહોંચાડી રહ્યા છે જન જન

0: 21 जून 2026 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રસારિત.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: विविध भारती के पास है बेमिसाल हस्तियों का अनमोल खजाना।
1: आज फिर जीने की तमन्ना है।
0: जरा सुनिए कैसे बना ये गाना।
2: चित्तौड़ उदयपुर के पास है, वहाँ शूटिंग कर रहे थे, ऊंची सी दीवार थी।
0: अभिनेत्री वहीदा रहमान,
2: और बीच में एक गैप था। लिटरली जो आप कह रहे हैं कि आज जीने की तमन्ना है, मरने का इरादा है, तो आपको ये भी नहीं फिक्र है कि आप मर जाएं तो मर जाएं। गाते गाते आप इस दीवार से जाती हैं, जंप कर जाती हैं। मैंने कहा गोल्डी ये क्या ज्यादती है भाई, भाग रही हूँ और जंप भी कर रही हूँ, गा भी रही हूँ, मूड भी और एक्सप्रेशन भी सही है, ये कैसे हो सकता है। खैर बड़े टेंशन में वो शॉट किया मैंने, शुक्र है गिरी नहीं।
0: ऐसी बेमिसाल कहानियाँ आपको मिलेंगी सिर्फ विविध भारती पर। विविध भारती, आपका जीवन संगी।
1: आज फिर जीने की तमन्ना है।
0: आप हैं विविध भारती के संग।
3: जिज्ञासा
0: जिज्ञासा जिज्ञासा ज्ञान की रेडियो एक्टिव तरंग। ज्ञान की रेडियो एक्टिव तरंग जिज्ञासा में मैं यूनुस खान आप सभी का बहुत बहुत स्वागत करता हूं। हर साल 21 जून को मनाया जाता है अंतर्राष्ट्रीय योग दिवस। भारत की प्राचीन योग परंपरा आज सारी दुनिया में फैल चुकी है और योग दिवस योग को पूरी दुनिया तक पहुंचाने वाले एक बड़े स्वास्थ्य अभियान में से एक बन चुका है। करोड़ों लोग विश्व योग दिवस पर योग अभ्यास करते हैं, योग के शारीरिक मानसिक और आध्यात्मिक लाभों को अपनाने का संकल्प करते हैं। साल 2015 में पहली बार विश्व योग दिवस मनाया गया था। इस दिन को मनाने का प्रस्ताव पहली बार भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने 2014 में संयुक्त राष्ट्र महासभा के सामने रखा था। 11 दिसंबर 2014 को संयुक्त राष्ट्र के 177 सदस्यों द्वारा 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस घोषित करने के प्रस्ताव को ऐतिहासिक मंजूरी मिल गई थी और पहला योग दिवस भारत में 21 जून 2015 को राजपथ पर मनाया गया था। इतना बड़ा इतना विशाल कार्यक्रम हुआ कि 2 गिनीज वर्ल्ड रिकॉर्ड बने थे। वैसे आपको बताएं 21 जून को विश्व योग दिवस क्यों मनाया जाता है, 21 जून का ही दिन क्यों चुना गया। 21 जून उत्तरी गोलार्ध में साल का सबसे लंबा दिन होता है, इसे समर सोल्स्टिस या ग्रीष्म संक्रांति भी कहा जाता है। भारतीय संस्कृति के अनुसार इस दिन सूर्य की स्थिति दक्षिणायन होती है, जो आध्यात्मिक साधनाओं और योग के लिए ऊर्जावान और अनुकूल मानी जाती है। इस बरस 21 जून का जो मुख्य कार्यक्रम होगा वो कोलकाता के रेड रोड पर होगा और इस साल की थीम है स्वस्थ बुढ़ापे के लिए योग। पूरी दुनिया में 2500 से भी ज्यादा योग के बड़े कार्यक्रम आयोजित होंगे। साल 2026 का योग दिवस इसलिए भी मायने रखता है कि अब जिस तरह की दुनिया बन गई है उसमें लोगों के साथ बहुत सारी सेहत की समस्याएं और मानसिक तनाव और दबाव बढ़ते चले जा रहे हैं। ऐसे में इस बार की थीम लोगों को स्वस्थ और सक्रिय जीवन देने की दिशा में एक संदेश भी है। आपको बता दें कि योगा फॉर हेल्दी एजिंग यानी उम्र बढ़ने के साथ योग स्वास्थ्य का रक्षक, एक तरह से ये थीम इस बरस की रखी गई है। और 2024 में जो थीम थी वो थी स्वयं और समाज के लिए योग, और 2025 में जो थीम थी वो थी एक पृथ्वी एक स्वास्थ्य के लिए योग। इस बात पर जोर दिया जा रहा है कि बढ़ती
4: आकाशवाणी समाचार, जयेश पटेल वाचू छे। सौप्रथम मुख्य समाचार। राष्ट्रपति द्रौपदी मुर्मूए कहूं कि प्रधानमंत्री नरेंद्र मोदी नेतृत्व में भारत सतत शांति संवाद और सहयोग माटे एक अवाज तरीके उभरी आयु छे। प्रधानमंत्री नरेंद्र मोदीए 9 करोड़ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો વિતરિત કર્યો। કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી માનવ ઉપયોગ માટે 16 નિશ્ચિત માત્રાની મિશ્રણની દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો। નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આવતીકાલે યોજાશે। વિશ્વભરમાં આવતીકાલે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026માં ભારતે આજે 5 ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું કે તેમના દૂરંદેશી શાસન અને વિશ્વ નેતાઓ સાથે રચનાત્મક જોડાણ દ્વારા વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા અને પ્રભાવ વધાર્યો છે. રાષ્ટ્રપતિએ મોહનચરણ માંઝી સરકારના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ઓરિસ્સાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી પણ હાજર હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત શાંતિ, સંવાદ અને સહયોગ માટે એક અવાજ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે શ્રી મોદીના રાષ્ટ્રીય સેવા પ્રત્યેના અતૂટ સમર્પણની પ્રશંસા કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમનું નેતૃત્વ ભારતને વધુ સમૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠતા તરફ દોરી જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના મયુરભંજ જિલ્લામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પૈતૃક ગામ પહાડપુરની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઓડિશા સરકારની 2 વર્ષની વર્ષગાંઠ નિમિત્તે રાયરંગપુરમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેમાં ઉર્જા, પરિવહન, ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ અને પીવાના પાણીની સંબંધિત 47,600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
5: સાથીઓ, હમારી સરકાર ઓડિશા કે સંસાધનો કો ઓડિશા કી સંભાવનાઓ મેં બદલ રહી હૈ. ઓડિશા મેં બડા નિવેશ આયે, યહાં નયે ઉદ્યોગ લગે, ઇસકે લિયે ઉત્કર્ષ ઓડિશા જૈસે અભિયાન ચલાએ જા રહે હૈ. ઇસકે તહત અબ તક કરીબ 20 લાખ કરોડ રૂપિયે કે નિવેશ પ્રસ્તાવ મિલ ચુકે હૈ.
4: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતે પશ્ચિમ બંગાળ દિવસ ઉજવણીમાં ભાગ લીધો. તેમણે 18,880 કરોડ રૂપિયાની પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો પણ વિતરિત કર્યો, જેનાથી દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થયો હતો.
5: આજ પીએમ કિસાન સન્માન નિધિ કે તહત દેશભર કે 9 કરોડ સે અધિક કિસાનો કે બેંક ખાતો મે પૈસે ભેજે ગયે ઓર પશ્ચિમ બંગાળ કે કિસાનો કે લિયે એક ઓર ખુશી કી ખબર હૈ. આજ સે રાજ્ય મે પીએમ ફસલ બીમા યોજના શરૂ કી જા રહી હૈ. ફસલ બીમા યોજના મુશ્કિલ સમય મે કિસાન કે પરિવાર કો સહારા દેગી. ફસલ કો નુકસાન હોને પર કિસાન પર બોજ નહીં પડેગા.
4: શ્રી મોદીએ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે રાજ્ય દિવસની ઉજવણી માટે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પણ ભાગ લીધો. તેમણે રેલવે, કૃષિ, ગ્રામીણ વિકાસ, મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન ક્ષેત્રોમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ 2026ની ખરીફ સિઝન માટે પ્રધાનમંત્રી કિસાન અન્નદાતા સુખીભાવ યોજના હેઠળ નાણાકીય સહાયના પ્રથમ હપ્તા તરીકે 3,125 કરોડ રૂપિયા જારી કર્યા. આ સહાય પ્રતિ ખેડૂત 7,000 રૂપિયાના દરે આંધ્રપ્રદેશના 46.85 મિલિયનથી વધુ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી. ગૃહમંત્રી અમિત શાહ આજે કોલ્હાપુર અને ઇચલકરંજીની મુલાકાતે છે. તેમણે મહાલક્ષ્મી મંદિર સંકુલમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને કોલ્હાપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધિત કરી.
6: મોદીજી પ્રધાનમંત્રી બને ઓર અયોધ્યા મેં ભવ્ય રામ મંદિર આજ અપની ભગવી ધજા કે સાથ ખડા હું. કેદારધામ, બદ્રીધામ કા પુનઃનિર્માણ, સોમનાથ કા મંદિર ફિર સે સોને કા બન રહા હૈ ઓર અબ અંબાબાઈ કા કોરિડોર બનાને કા કામ ભી શરૂ હો ગયા.
4: સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. સરકારે તાત્કાલિક અસરથી માનવ ઉપયોગ માટે 16 ફિક્સ ડોઝ કોમ્બિનેશન FDC દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ દ્વારા સ્થાપિત નિષ્ણાત સમિતિ દ્વારા સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્દેશિત સમીક્ષા બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે દવાના સંયોજનમાં ઉપચારાત્મક વાજબીપણું નથી અને તે સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. પ્રતિબંધિત દવાઓમાં ત્વચા, દુખાવા અને શરીરના દુખાવાની સારવાર અને ચોક્કસ એન્ટીબાયોટિક્સનો સમાવેશ થાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે આ કાર્યવાહીનો હેતુ ફક્ત સલામત, અસરકારક અને વૈજ્ઞાનિક રીતે માન્ય દવાઓ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. રાજ્યના દવા નિયમનકારો અને અમલીકરણ એજન્સીઓને પ્રતિબંધનો કડક અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે. નીટ યુજી 2026ની આવતીકાલે યોજાનારી પુનઃ પરીક્ષાની તૈયારી માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે દેશભરમાં મોક ડ્રીલ કરી. આ કવાયતમાં 2,50,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ સામેલ છે. તેનો હેતુ પરીક્ષાનું સલામત, ન્યાય અને સુગમ સંચાલન સુનિશ્ચિત કરવાનો છે. એજન્સી અનુસાર નીટ યુજી પુનઃ પરીક્ષા ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ પરીક્ષાના 48 કલાક પહેલા વિનંતી મળ્યા બાદ અબુધાબીથી નીટ યુજી 2026ના ઉમેદવારનું પરીક્ષા કેન્દ્ર નાગપુર બદલી નાખ્યું છે. એનટીએ આ સંદર્ભમાં સ્પષ્ટતા જારી કરતા જણાવ્યું કે તેમની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે કોઈપણ વિદ્યાર્થી વહીવટી કારણોસર પરીક્ષાથી વંચિત ન રહે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની આવતીકાલે વૈશ્વિક સ્તરે ઉજવણી કરાશે, જેની થીમ યોગ ફોર હેલ્ધી એજિંગ છે, જે સ્વસ્થ, સક્રિય અને ગૌરવપૂર્ણ વૃદ્ધત્વ માટે યોગને આજીવન અભ્યાસ તરીકે અપનાવવાના મહત્વ પર ભાર મૂકે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026નો મુખ્ય કાર્યક્રમ પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઐતિહાસિક રેડ રોડ ખાતે યોજાશે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામાન્ય યોગ પ્રોટોકોલના અભ્યાસમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરશે. રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણી સવારે 5 વાગે શરૂ થશે, જેમાં સ્થળ પર હજારો યોગ ઉત્સાહીઓ ભાગ લેશે. શૂટિંગમાં ભારતે જર્મનીના સુહલમાં ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026ના બીજા દિવસે તેના ચંદ્રકની સંખ્યામાં 5 વધુ ઉમેરતા કુલ ચંદ્રકની સંખ્યા 8 થઈ ગઈ છે. સમીરે 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ મેન્સ જુનિયર ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. રોહિત કાનિયાને 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મેન્સ જુનિયર ઇવેન્ટમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. પ્રાચી ગાયકવાડે 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ વિમેન્સ જુનિયર ઇવેન્ટમાં રજત ચંદ્રક મેળવ્યો. ભારતે 50 મીટર રાઇફલ 3 પોઝિશન મેન્સ જુનિયર ટીમ ઇવેન્ટમાં રોહિત કાનિયાન, વેદાંત, નીતિન વાઘમારે અને હિતેશ શ્રીનિવાસન દ્વારા કાંસ્ય ચંદ્રક જીત્યો. ક્રિકેટમાં ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારતે આજે ત્રીજી અને અંતિમ વન ડેમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી શ્રેણી 3-0થી જીતી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 218 રનમાં ઓલ આઉટ થયું હતું, ત્યારે 219 રનના લક્ષ્યાંકને ભારતે 28 ઓવર અને 4 બોલમાં માત્ર 1 વિકેટ ગુમાવી હાંસલ કર્યો. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે શાનદાર સદી નોંધાવી હતી. ભારત સોમવારથી શરૂ થતી 2 દિવસીય બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠકનું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બેઠકમાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને પ્રતિનિધિમંડળો ઉભરતા સુરક્ષા પડકારો પર ચર્ચા કરશે. ભારત અને દક્ષિણ કોરિયાએ જાહેર વહીવટ અને ડિજિટલ શાસનમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના ગૃહ અને સુરક્ષા મંત્રી યુન હોજુંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. કૈલાસ માનસરોવર યાત્રા 2026 માટેના યાત્રાળુઓનો પહેલો જથ્થો આજે નાથુલા પાસ થઈને ચીનમાં પ્રવેશ્યો, જે તેમની આગળની યાત્રાનો પ્રારંભ દર્શાવે છે. સિક્કિમના રાજ્યપાલ ઓમપ્રકાશ માથુરે પ્રવાસન મંત્રી શેરિંગ થેન્ડુપ ભૂટિયાની હાજરીમાં આ ટુકડીને લીલી ઝંડી આપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સતત શાંતિ, સંવાદ અને સહયોગ માટે એક અવાજ તરીકે ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો વિતરિત કર્યો. કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી માનવ ઉપયોગ માટે 16 નિશ્ચિત માત્રાની મિશ્રણની દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા આવતીકાલે યોજાશે. વિશ્વભરમાં આવતીકાલે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026માં ભારતે આજે 5 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
0: જબ ઉષ્ણ કટિબંધીય પ્રશાંત મહાસાગર કે ઉપર ચલને વાલી ટ્રેડ વિન્ડ કમઝોર પડ જાતી હૈ જિસસે પ્રશાંત મહાસાગર મેં ગરમ પાણી જમા હોને લગતા હૈ. હાલાંકિ ગરમ હોને વાલે પાણી કા યે ઇલાકા લગભગ અમેરિકા કે બરાબર હોતા હૈ ઓર યે સિર્ફ એક ક્ષેત્ર મેં હોતા હૈ લેકિન ઇસકા અસર પૂરી દુનિયા મેં મહેસૂસ કિયા જા સકતા હૈ. જબ ઉષ્ણ કટિબંધીય ઇલાકો મેં વાયુમંડલ મેં બદલાવ આતા હૈ તો ઇસકી વજહ સે બહોત દૂર મધ્ય અક્ષાંશ વાલે ક્ષેત્રો મેં ભી મોસમ બદલ જાતા હૈ. यानी हजारों हजार मील दूर जो इलाके हैं उन पर भी इसका पूरा असर होता है और इससे पूरी दुनिया में एक चेन रिएक्शन शुरू हो जाती है जिसमें एल नीनो वायुमंडल का वो पहला डोमिनो साबित होता है जो सबसे पहले गिरता है और फिर बाकी सबको गिराता चला जाता है। यह था आज का जिज्ञासा कार्यक्रम। इस कार्यक्रम के लिए शोधालेख स्वर और संपादन आपके इस दोस्त यूनुस खान का था। अब मिलेंगे अगले हफ्ते। जिज्ञासा।

0: सी हंसी में तुम सब कुछ कह गए, सब कुछ। कहानी स्वामिनी का प्रथम प्रकाशन हिंदी में मासिक विशाल भारत सितंबर 1931 में प्रकाशित मानसरोवर भाग एक में संकलित उर्दू रूप मालकिन शीर्षक से उर्दू कहानी संग्रह वारदात में संकलित।
1: मुंशी प्रेमचंद की कहानी स्वामिनी का तीसरा और अंतिम भाग अभी आपने सुना। सुनो कहानी इस श्रृंखला के अंतर्गत वाचक स्वर ममता सिंह, प्रस्तुति सहयोग आकांक्षा सिंह, प्रस्तुतकर्ता हर्षवर्धन गवई।
2: सुनो कहानी।
3: ये विविध भारती है, राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। कार्यक्रम चित्रलोक बस कुछ ही पलों में।
4: દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
5: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે। અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

0: કહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર કર્યો. રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને સહાય ચૂકવાઈ. દેશભરમાં આવતીકાલે નીટ યુજીની પરીક્ષા. ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ. સુરતના ડિંડોલીમાં એક વેપારી સાથે 94 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી. રાજ્ય સહિત વિશ્વભરમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી. એશિયન વોલીબોલ કન્ફેડરેશન મેન્સ કપ 2026નો આજથી અમદાવાદમાં પ્રારંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જાહેર કર્યો. આ અંતર્ગત દેશભરના 9 કરોડ 44 લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 18,880 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા સીધા જમા થયા. દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાયો, જેમાં રાજ્યના 51,28,000થી વધુ ખેડૂતોને પીએમ કિસાન હેઠળ 1,025 કરોડ રૂપિયાથી વધુની સહાય અપાઈ. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ અલનિનોની સ્થિતિને પહોંચી વળવા સરકારે તૈયારી કરી લીધી હોવાનું જણાવ્યું.
1: આપણે અત્યારથી માનસિકતા આપણી બનાવી દેવી પડે કે ભાઈ વરસાદ ઓછો પડે તો આપણે કયા કયા પગલા લેવા જોઈએ, કયો બીજ વાવવું જોઈએ જેથી કરીને પાણીની ઓછી જરૂરિયાત પડે, અને સરકાર તરીકે અત્યારે અમારી પાસે નર્મદાનું પાણી ક્યાંક ક્યાંક વધારે હોય તો એના માટેનું આયોજન પણ સરકારે કરી દીધું છે. અને તળાવો ભરવાથી માંડીને ડેમમાં પણ નર્મદાનું પાણી જ્યાં જ્યાં ભરવા જે યોગ્ય છે ત્યાં આગળ ભરવાનું ચાલુ કરાવી દીધું છે.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરતના સરસાણામાં ખાતે ગ્લોબલ બિઝનેસ સોશિયલ રાઇઝ અપ કોન્કલેવ 2026માં ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન તેમણે ઉપસ્થિત ઉદ્યોગકારોને બિઝનેસ આગળ વધારવાની સામે સરકાર દ્વારા 10 ગણા સહયોગની ખાતરી આપી.
2: તમે વિચારો તમારું સપનું સાકાર કરવા માટે તમે એક પગલું આગળ વધો. રાજ્ય સરકાર તરીકે હું આપને વચન આપું છું કે તમારા એક પગલાની સામે અમે 10 પગલા તમારી સાથે ચાલવા માટે તૈયાર. આપ સૌ લોકોને આપણા સપના સાકાર થાય તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર.
0: દેશભરમાં આવતીકાલે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજીની પુનઃ પરીક્ષા યોજાશે. રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકાર સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. પરીક્ષાના સુચારૂ આયોજન માટે રાજ્યના નોડલ અધિકારી અને કાયદો અને વ્યવસ્થાના આઈજીપી મકરંદ ચૌહાણે આજે માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તેની કાળજી લેવાય છે. તરફ સોશિયલ મીડિયા પર પણ ચાપતી નજર રાખવામાં આવી રહી છે.
3: પરીક્ષા સુચારુ રૂપથી પૂરી થાય એ માટે જે પણ અન્ય એજન્સીસ છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અથવા તો એનટીએ, અન્ય કોઈ જે એજન્સીસ છે એની સાથે અમે પૂરી રીતે સંકલનમાં છીએ. પ્રેસ્કિંગ દરમિયાન જે જે કંઈ સૂચના આપવાની હતી એ સૂચના પણ આપેલી છે. પરીક્ષા પૂરી થયા પછી જે ઓએમઆર સીટ્સ છે એના ટ્રાન્સપોર્ટેશનને લગતી, એના સિક્યુરિટીને લગતી જે પણ સૂચનાઓ આપવાની હતી એ પણ ફિલ્ડ યુનિટ્સને આપેલી છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર ખાતે જે ક્રાઉડ મેનેજમેન્ટ છે એ ક્રાઉડ મેનેજમેન્ટ સંદર્ભમાં પણ અહીંથી મીન્સ સ્ટેટ પોલીસના તમામ ડિસ્ટ્રિક્ટ અને સિટી યુનિટ્સને સૂચના આપેલી છે.
0: ભાવનગર મેડિકલ કોલેજમાં પજવણી મામલે આજે વધુ એક તબીબને ફરજ મોકૂફ કરાયા છે. સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લઈ તપાસ કરાવી અને સખત આકરા પગલાં લીધા છે. ગઈકાલે 6 તબીબને સસ્પેન્ડ કરાયા હતા, જેમાં આજે વધુ એક ડોક્ટરનું નામ બહાર આવતા કુલ 7 તબીબને ફરજ મોકૂફ કરાયા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાઈ. ઉમેદવારોને 29 જૂન સુધી પોતાની ઓએમઆર શીટ ડાઉનલોડ કરી શકશે. જો કોઈ ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલા જવાબ સામે વાંધો અથવા રજૂઆત હોય તો તે યોગ્ય આધાર અને પુરાવા સાથે 24 જૂન સાંજે 5 વાગ્યા સુધી માત્ર ઓનલાઈન અરજી કરી શકશે. નિર્ધારિત તારીખ અને સમય પછી મળેલી અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. લોકરક્ષક કેડરની 12,733 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાના બીજા તબક્કામાં 14 જૂને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગરમાં કુલ 879 શાળા કોલેજોમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. સુરતના ડિંડોલીમાં એક વેપારી સાથે 94 લાખ

0: Falou cachorro. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાશે. યોગ ફોર હેલ્ધી એઇજિંગની થીમ સાથે ઉજવાનારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોલકાતાથી સામૂહિક યોગમાં જોડાશે અને દેશવાસીને સંબોધન કરશે. યોગ દિવસે સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ કુલ 1 કરોડથી નાગરિકો સહભાગી થશે. રાજ્યની 17 મહાનગરપાલિકાઓ, તમામ જિલ્લા તાલુકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરે સામૂહિક યોગાભ્યાસ યોજાશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આવતીકાલે ઉજવણી કરાશે. રાજ્યના વિવિધ જિલ્લામાં યોગ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આવતીકાલે વિવિધ રેલવે પરિસરો ઉપરાંત 4 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં વિશેષ યોગ સત્રો યોજાશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્રી ડોક્ટર શ્રેણી મેઘાણીએ વિશ્વ યોગ દિવસ અંતર્ગત અમેરિકાથી ડિજિટલ માધ્યમથી જોડાઈ વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છા પાઠવી.
1: આપણા રોજબરોજના જીવનમાં નાના સરળ સીધા સાદા પરિવર્તનો લાવીએ અને આ પરિવર્તનો નિયમિત રૂપે આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણા સ્વાસ્થ્યને ઘણો ઘણો લાભ થઈ શકે. યોગ દિવસ માટે તમને ઘણી બધી માહિતી મળશે. યોગ આસન માટે, ધ્યાન, પ્રાણાયામ, મારી એવી ઈચ્છા છે કે આમાંથી તમને કશું ગમે, તમને એ માહિતીમાં રસ પડે અને તમને એ જિંદગીમાં લાભદાયી નીવડે.
0: રાજકોટમાં આવતીકાલથી શહેરમાં દર 15 મિનિટના અંતરે એક યોગ લર્નિંગ સેન્ટર કાર્યરત થશે. આ અંગે વધુ માહિતી રાજકોટના મેયર નેહલ શુક્લાએ આપી.
2: આવતીકાલથી યોગ ડેની ઉજવણી બાદ સમગ્ર રાજકોટમાં માત્ર 15 મિનિટના અંતરે કુલ 426 યોગ લર્નિંગ સેન્ટર, કોચિંગ સેન્ટર, ટ્રેનિંગ સેન્ટર, આપ જે નામ આપો તે, એ રાજકોટ મહાનગરપાલિકા શરૂ કરવા જઈ રહી છે. 426 જગ્યાએ સવારે 7 થી 8 દરમિયાન સતત અવિરતપણે રાજકોટના લોકોને યોગ માટેનું માર્ગદર્શન આ સેન્ટર ઉપરથી મળશે.
0: વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે. ગુજરાત લોકભવન ખાતે આજે મહારાષ્ટ્ર, ગોવા, સિક્કિમ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. રાજ્યપાલે આ તમામ રાજ્યોના નાગરિકોને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌએ પ્રમાણિકતા અને પુરૂષાર્થ સાથે યોગદાન આપવું પડશે. કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના ગુજરાતમાં વસતા નાગરિકોએ પોતાની સાંસ્કૃતિક વિરાસતને રજૂ કરી કાર્યક્રમના અંતે રાજ્યપાલે કલાકારોનું સન્માન કર્યું હતું. જાપાનની દરિયાઈ પરંપરાના પ્રતિક સમાન મુસાફર જહાજ નિપોન મારુ રિસાયકલ થવા માટે આજે ભાવનગરના અલંગ બંદરે પહોંચ્યું. વર્ષ 1990માં નિર્મિત આ જહાજે પોતાની અંતિમ સફર 10 મે 2026ના રોજ પૂર્ણ કરી અને નિવૃત્તિ બાદ તેને અલંગ માટે રવાના કરાયું હતું. આ સાથે જ આ જહાજ વર્ષ 2026માં રિસાયકલ થનારું અલંગ અને વિશ્વનું પહેલું જહાજ બન્યું છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદ પડી શકે છે. 25 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશવ યાદવે જણાવ્યું.
3: આને વાલે સાધનો કે લીએ હમ ગુજરાતી સ્ટેટ કી વાત કરેંગે તો આને વાલે સાધનો કે લીએ ગુજરાત રીજન મેં ઓર સાથ મેં હી સૌરાષ્ટ્ર કચ્છ રીજન મેં લાઇટ ટુ મોડરેટ રેન કા પૂર્વાનુમાન હૈ. ઓર વાર્નિંગ કી વાત કરેંગે તો આજ કે લીએ થંડરસ્ટોર્મ કી વાર્નિંગ હૈ ગુજરાત રીજન મેં ભી ઓર સાથ મેં હી સૌરાષ્ટ્ર કચ્છ રીજન મેં ભી થંડરસ્ટોર્મ કી વાર્નિંગ હૈ. ઓર જો વિન્ડ કી સ્પીડ હોગી થંડરસ્ટોર્મ કે ટાઈમ વો 40 થી 50 કિલોમીટર પર આવર કે આસપાસ રહેને કા પૂર્વાનુમાન હૈ. ઓર મેક્સિમમ ટેમ્પરેચર કી વાત કરેંગે તો મેક્સિમમ ટેમ્પરેચર આને વાલે 7 દિનો કે લીએ 9 લાખ સેન્ટી મેં રહેગા.
0: અમદાવાદમાં એશિયન વોલીબોલ કન્ફેડરેશન એટલે કે એબીસી મેન્સ કપ 2026નો આજથી પ્રારંભ થયો. નારાયણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 28 જૂન સુધી યોજાનાર આ સ્પર્ધામાં એશિયાની શ્રેષ્ઠ વોલીબોલ ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યા છે. સ્પર્ધાના પ્રથમ દિવસે કુલ 4 મેચોમાંની દિવસની છેલ્લી મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાતના 9 વાગ્યાથી શરૂ થશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને એશિયન વોલીબોલ કન્ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી આ સ્પર્ધામાં ભારત સહિત કુલ 12 દેશોની ટીમો ભાગ લઈ રહી છે. 9 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં કુલ 38 મેચ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાનનો 23મો હપ્તો જાહેર કર્યો. રાજ્યના 51 લાખથી વધુ ખેડૂતોને સહાય ચૂકવાઈ. દેશભરમાં આવતીકાલે નીટ યુજીની પરીક્ષા, ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ. સુરતના ડિંડોલીમાં એક વેપારી સાથે 94 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી. રાજ્ય સહિત વિશ્વભરમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી.

0: અને એશિયન વોલીબોલ કન્ફેડરેશન મેન્સ કપ 2026 નો આજથી અમદાવાદમાં પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
1: અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા. અને હવે સાંભળીએ આપ કે લીએ કાર્યક્રમનો શેષ ભાગ.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: શોક હસીના નહીં હૈ પર યું હી કભી કભી ઉદાસીઓ કે બીચ હસતી હૈ. યે અભી કૌન સા મૌસમ જગા ગયા ઉસકો, ગુલાબો ઇત્ર કી ખુશ્બુ સે વો મહેકતી હૈ. દર્દ સે ઇશ્ક લડાને કી ઉસકો આદત હૈ, ગમ કે સહરા મેં ખડી તિતલિયાં પકડતી હૈ.